0: होगा। भारत ने 22 ओवर और 5 गेंद में ही 195 रन का लक्ष्य हासिल कर लिया। श्रृंखला का दूसरा मैच 17 जून को लखनऊ में खेला जाएगा। इसके साथ ही यह समाचार बुलेटिन समाप्त हुआ।
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। પ્રસ્તુત છે વિચાર બિંદુ, વિષય વિસરી જવાની કલા, પઠન હર્ષા ઠક્કર।
2: વિચાર બિંદુ।
3: આપણે સૌ સુખી થવા ઈચ્છીએ છીએ, પણ સુખી થઈએ છીએ ખરા? આપણા સુખ દુઃખ વિશેષતઃ આપણા મનની સ્થિતિ પર આધારિત છે। આપણા સુખી સંસારમાં કાંકરા નાખી કોઈએ દુઃખના વવણો સર્જ્યા, આપણા ધંધાની ગોઠવેલી બાજી બહાર ન ઉતરી, આ કારણ કોઈના રોષનો ભોગ બન્યા, આવા વિવિધ કારણોથી આપણે દુઃખી થઈએ છીએ અને દોષનો ઢોપલો અન્ય પર ઉઢાડીએ છીએ। તો આનો ઉપાય શું? આનો ઉપાય એ કે આપણે ભૂલતા વિસરતા શીખવું પડશે। પરમાત્માએ આપણને સ્મરણ શક્તિ આપી છે, તેમ વિસ્મરણ શક્તિ પણ આપી છે। જે સંબંધો કટતા ક્રોધ જન્માવે તેને ભૂલતા શીખવાનું છે, આવી મનોદશામાંથી પોતાની જાતને અળગી કરતા શીખવાનું છે। ભૂલી જવું અને માફ કરવું એ સુખી થવાનો રાજમાર્ગ છે। માફ કરવાથી એક મધતા ભાવ, પ્રસન્નતાનો ભાવ પેદા થાય છે। આ ભાવ તનમનના સંતાપ દૂર કરે છે। તનમનના સ્વાસ્થ્ય માટે વિસરી જવાની વિદ્યા હસ્તગત કરવી પડશે। ગીતી તાહી વિસાર દે, એટલે જે ગયું છે તે ભૂલી જાઓ, ક્ષમું છું હું સર્વજીવોને, સર્વજીવો મને ક્ષમે, આ ભાવ હૃદયે ધરીએ।
2: વિચાર બિંદુ।
1: આપ સાંભળી રહ્યા હતા વિસરી જવાની કળા, આ વિષયે વિચાર બિંદુ, પઠન હર્ષા ઠક્કર। આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના। પ્રથમ રચના સાંભળીએ દેવજી વેલજી મહેશ્વરીના સ્વરમાં।

0: હંસા ચોટલિયાના સ્વરમાં એ રચના હતી હરજી ભાટીની.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: હવે સાંભળીએ તુલસીદાસની રચના હરેશ મહેતાના સ્વરમાં.

0: ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે ડીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: હવે સાંભળીએ રામગીરીની શબ્દ રચના શાંતિલાલ બેલાણીના કંઠે.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહી સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે કૃષિ માહિતી. વિષય તરવડની વૈજ્ઞાનિક ખેતી. પ્રસ્તુતિ સીડી કરમસિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમસિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે પરવળની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. મિત્રો, પરવળની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિમાં જોઈશું પરવળની સુધારેલી જાતોની. સૌ પ્રથમ વાત કરીએ તો પરવળના પાકમાં ફળના આકાર, કદ તેમજ રંગ મુજબ કેટલીક જાતો પ્રચલિત છે, જેમાં ટૂંકા જાડા, લંબગોળ, ઝાંખા લીલા રંગના, સફેદ પટ્ટા વગરની સ્થાનિક જાત, મોટા લંબગોળ અને છેડેથી અણીદાર ગાટા લીલા રંગના સફેદ પટ્ટાવાળી સ્થાનિક જાત, તેમજ સફેદ પટ્ટાવાળી ઢોલક ટાઈપ સ્થાનિક જાત. હવે મિત્રો, દામોદર, કજલી, કજલી બોમ્બાઈ, કજલી દામોદર, સંધ્યામણી, હિલી, ગુલી, હઈબાત ખાલી, શામપુરિયા, ધાન્યા વગેરે જેવી જાતો પ્રખ્યાત છે. સુધારેલ જાતોની વાત કરીએ તો સ્વર્ણરેખા, સ્વર્ણ અલૌકિક, ફેઝાબાદ પરવલ 1, 4, 5, રાજેન્દ્ર પરવલ 1 અને 2, શંખોલિયા નરેન્દ્ર પરવલ 260, 307 અને 604, આઈઆઈવીઆર પીજી 1, 2 અને 105, તેમજ હાઇબ્રીડ જાતો ચેસ એટલે કે હજપક હાઇબ્રીડ 1, 2 જાતો સુધારેલી છે. ઉનાળુ અને ચોમાસુ તેમ બંને ઋતુમાં પરવળનું વાવેતર થઈ શકે છે. વાવણી જુલાઈથી સપ્ટેમ્બર સુધી કરવી સલાહ ભરેલું છે. પરવળનો પાક બહુ વર્ષાયું છે. હવે પરવળના પાકને કેવી આબોહવા માફક આવે તેની વાત કરીએ તો ગરમ અને ભેજવાળી આબોહવા પરવળના પાકને વધુ માફક આવે છે. ચોમાસાની ઋતુમાં વ્યવસ્થિત વહેંચાલો, સારો વરસાદ થતો હોય એવા વિસ્તારમાં પાક ઘણો સારો થાય છે. વધુ પડતી ઠંડીથી વેલામાં નવી કૂંપળો ફૂટવાનો વિકાસ રૂંધાય છે. સામાન્ય રીતે 25 સેન્ટીથી 35 સેન્ટીડિગ્રી તાપમાન ખૂબ જ અનુકૂળ આવે છે, પરંતુ રાત્રિનું તાપમાન નીચું જાય તો પાકની વૃદ્ધિ અને વિકાસ અટકી જાય છે. પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ તથા સારો વરસાદ માફક આવે છે. લાંબા સમયનું વાદળછાયું વાતાવરણ પરવળના પાકને ઉત્પાદન પર માઠી અસર પહોંચાડે છે. જમીનની વાત કરીએ તો પરવળના પાકને સારા નિતારવાળી, ફળદ્રુપ, મધ્યમ કાળી, બેસર, ગોરાળુ કે ભાઠાની જમીન વધુ માફક આવે છે. અમલીય કે નબળા નિતારવાળી અને પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન માફક આવતી નથી. જમીનની તૈયારીમાં જમીનને પ્રથમ 20-25 સેન્ટીમીટર ઊંડી ખેડી ઉનાળામાં સૂર્યના તાપમાં બરાબર તપવા દેવી અને ત્યારબાદ 2-3 વાર કરબની ખેડ કરી અને સમાર મારી જમીન સમતળ કરવી. હવે પરવળની ખેતી કટકાની રોપણી દ્વારા થાય છે, તો પરવળનું વાવેતર વેલાના કટકા સીધા જ ખેતરમાં રોપીને અથવા લો કોસ્ટ ગ્રીન હાઉસમાં છોડ ઉછેરીને કરવામાં આવે છે, જે માટે 4-5 માસ જૂના રોગ જીવાત મુક્ત તંદુરસ્ત વેલાની પસંદગી કરવી. પરવળ દીવગૃહી પાક હોવાથી તેમાં નર અને માદાના ફૂલ અલગ અલગ છોડ ઉપર આવે છે, માટે કટકાની વાવણી કરતી વખતે દર 10 માદા છોડ દીઠ 1 નર છોડનો વેલો 10:1 આવે તે રીતે કટકાની રોપણી કરવી જોઈએ. પરવળનું વાવેતર ટીસ્યુ કલ્ચરના છોડ રોપીને પણ કરી શકાય. નર છોડની નજીકના માદા છોડમાં ઉત્પાદન વધારે મળે છે. હવે વેલાની યોગ્ય પસંદગીની વાત કરીએ તો મિત્રો, રોપણી માટે 45 સેન્ટીમીટર લંબાઈના 4-5 તંદુરસ્ત આંખવાળા 4-5 માસ જૂના વેલા પસંદ કરવા. દરેક ખામણે 2 ટુકડા ખામણાની મધ્યમાં રોપવા. કટકાના બંને છેડા જમીનની બહાર રહે તેમ ગુજરાતીમાં ચોગડા આકારે અને ટુકડાનો મધ્ય ભાગ જમીનમાં 4-7 સેન્ટીમીટર જેટલો ઊંડો રહે તે રીતે કટકા રોપવા. કટકા રોપ્યા પછી વચ્ચેના ભાગે માટી બરાબર દબાવી કટકાની રોપણી કર્યા બાદ વરસાદ ન થાય તો હળવું પિયત આપવું. ખેતરમાં વધુ પડતો સતત ભેજ રહે અથવા ખેતરમાં પાણી ભરાઈ રહે તો કટકા કોહાઈ જાય છે, જેથી વધારાના પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી. કટકાની યોગ્ય જરૂરિયાતની વાત કરીએ તો હેક્ટરની રોપણી માટે 10,000 ટુકડાની જરૂરિયાત રહે છે. રોપણીનું અંતર 2x1 મીટરના અંતરે 15-30 સેન્ટીમીટર ઊંડા ખામણા બનાવી કરવામાં આવે છે. ખામણામાં પાયાનું સેન્દ્રીય ખાતર તથા જૈવિક ખાતર અને રાસાયણિક ખાતર ઉમેરવું. ખામણાની 2 હાર વચ્ચે પિયત માટે ઢાળીઓ તૈયાર કરવો. તો આ રીતે મિત્રો પરવળની ખેતી તૈયાર કરવામાં આવે છે. તો ફરી પાછા કૃષિ માહિતીમાં પરવળની ખેતીમાં ખાતર વ્યવસ્થા તેમજ પાક સંરક્ષણના પગલાની અનુકૂળતા વાત જરૂર કરીશું.

આપ સાંભળી ગયા હતા પરવળની વૈજ્ઞાનિક ખેતી, આ વિષયે કૃષિ માહિતી, પ્રસ્તુતિ સીડી કરમસિયાણી, અને હવે પ્રસ્તુત છે રામચરિત માનસ ગાન, સ્વર સુરેશ વાડકરનો.

ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે થોડી જ વારમાં બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: सांगू शकशो. परिसमाचार माटે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એપ્સ હેન્ડલ AINnews_ABIDને ફોલો કરશો. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ 2026-27 માટેની રૂપિયા 2,250,00,000ની નવી દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં તાલુકા આયોજન સમિતિ તરફથી 8 તાલુકાને ₹3,44 કરોડના ખર્ચના કુલ 428 સ્થાનો મંજૂર કર્યા હતા. જિલ્લાની 6 નગરપાલિકા ભયાવદર, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા તરફથી મળી કુલ 320,00,000ના ખર્ચની આકારણીને બહાલી અપાઈ હતી. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વધુ 25 ઇલેક્ટ્રિક બસો લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન ટ્રાન્સપોર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિઝનને સાકાર કરતી આ પર્યાવરણ ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસો ભાવનગરના નાગરિકોને સ્વચ્છ, શાંતિપૂર્ણ અને આધુનિક પરિવહન સુવિધા પ્રદાન કરશે. આજે રાજ્યભરમાં લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટેની કુલ 2,63,345 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે રાજ્યની કુલ 879 શાળા કોલેજો યોજાશે, જે માટેની તૈયારી ભરતી બોર્ડ તરફથી પૂર્ણ કરવામાં આવી છે. ભરતી બોર્ડના જણાવ્યા મુજબ ઉમેદવારો કોલેટરમાં દર્શાવેલ કોઈપણ જાતનું પ્રતિબંધિત સાહિત્ય કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે રાખી શકશે નહીં. પરીક્ષા અંગેની કોઈપણ પ્રકારની સચોટ માહિતી માટે ઉમેદવારો ફક્ત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ચેક કરવા જણાવાયું છે. યુપીએસસીએ ભારત સરકારના વિવિધ પદો પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. અરજદાર આપતા ઉમેદવારો ઓનલાઇન રિક્રુટમેન્ટ એપ્લિકેશન પોર્ટલ દ્વારા 3 જુલાઇ સુધી અરજી કરી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાજ્યના 8 થી વધુ શહેરોમાં ગઈકાલે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ અંગે વધુ માહિતી સાંભળીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા પાસેથી.
1: અગર હમ વાત કરી મેક્સિમમ ટેમ્પરેચર્સ કી, તો કોઈ વિશેષ બદલાવ આયા નહીં હૈ પરત વિભાગ મેં, ઓર અગલે 7 દિન તક ભી હમ ઉમીદ કર સકતે હૈ કી કોઈ વિશેષ બદલાવ મેક્સિમમ ટેમ્પરેચર મેં નહીં આયેગા. જો કોઈ સર્વાધિક ટેમ્પરેચર મેક્સિમમ દર્જ કિયા ગયા થા અહેમદાબાદ મેં 42.7 ડિગ્રી સેલ્સિયસ રહા થા. રાષ્ટ્ર કી બાત કરે તો 41.8 ડિગ્રી સુરેન્દ્રનગર મેં રહા થા ઓર ગાંધીનગર 42.5 ડિગ્રી સેલ્સિયસ દર્જ કિયા ગયા થા.
0: વલસાડ જિલ્લાના ઉમેદવાર બોર્ડ રેલવે સ્ટેશન ખાતે સુરત મુંબઈ વચ્ચે જોડતી ફ્લાઇંગ વાણી એક્સપ્રેસને નવું સ્થાપિત મંજૂર કરાયું છે. આ પ્રસંગની ઉજવણી માટે ઉમેદવાર રેલવે સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફ્લાઇંગ વાણીના સ્ટોપેજથી સ્થાનિક ઉદ્યોગો, નાના મોટા વેપારીઓ અને દૈનિક અપડાઉન કરતા કામદારોને મોટો ફાયદો થશે. આ વિસ્તારના વિકાસની નવી ગતિ મળશે. ભાવનગરમાં ઉર્જા મંત્રી કૌશિક બકરિયા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આ સંમેલનમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓનો નોંધપાત્ર વિકાસ થયો છે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન રાજેના અધ્યક્ષસ્થાને કેશોદ ખાતે વિકસિત ભારત સંમેલન પ્રગતિ પદયાત્રા યોજાઈ હતી. અને દ્વારકાના શિવરાજપુર બીચના દરિયામાં મધ્યપ્રદેશનો એક યુવક તણાયો હતો. મધ્યપ્રદેશના 4 મિત્રો શિવરાજપુર બીચ ખાતે દરિયામાં નાહવા ગયા હતા, ત્યારે એક યુવક દરિયામાં તણાયો હતો. ઉલ્લેખનીય છે કે શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનું સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સૌબેએ રાજકોટ ખાતે ₹73 કરોડ 32 લાખના ખર્ચે નિયમિત લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

શનિવાર રોજ કેન્દ્રમાં પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ દેવકી પંડિતને.

કરવા માટે ઉજવાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 2004 થી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વર્ષ 2024 માટે વિશ્વ રક્તદાતા દિવસની થીમ માનવતાનું એક ટીપું રક્તદાન કરો જીવન બચાવી રાખવામાં આવી છે. આ થીમ માનવતા, સહાનુભૂતિ અને સામાજિક જવાબદારીનો સંદેશ આપે છે. WHOના જણાવ્યા અનુસાર રક્તદાન માત્ર તબીબી સેવા નથી પરંતુ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે. રક્ત માનવ શરીર માટે જીવનદાયી તત્વ છે. અકસ્માત, સર્જરી, પ્રસૂતિ, પુરુષોને કેન્સર અને ગંભીર બીમારીઓમાં દર્દીઓને સમયસર રક્ત મળવું અત્યંત જરૂરી બને છે. WHO અનુસાર એક યુનિટ રક્ત 3 જેટલા લોકોનું જીવન બચાવવામાં મદદરૂપ થઈ શકે છે. સુરક્ષિત રક્તની ઉપલબ્ધિ માટે નિયમિત સ્વૈચ્છિક રક્તદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારત વિશ્વના સૌથી મોટા દેશોમાંનો એક હોવાથી અહીં દરરોજ લાખો યુનિટ રક્તની જરૂરિયાત રહે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો, રેડ ક્રોસ સંસ્થાઓ, હોસ્પિટલો તથા વિવિધ સામાજિક સંગઠનો દ્વારા નિયમિત રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવે છે.

0: ఆదివాసి. గుజరాత్ ప్రాంతీయ కోటి నియమిత రక్తిని జరిగే ప్రవేశి స్వైచ్ఛిక రూపంతో జీవన రక్షక్ సాధిత్రి రాజ్య సర్కార్ అని వివిధ ఎన్జిఓ ద్వారా రక్తదాన మహాదాన సందేశ సతత్ ప్రసారాలు పరిణామ గుజరాత్ యువను మహిళలు అని సమాజ్ఞ వివిధ వర్గోమా రక్తదాన ప్రతి సకారాత్మక అభిగమ వీక్షించి కచ్ జిల్లా భౌగోళిక రీతి విశాల విస్తార ధరించి అని వివిధ సామాజిక సంస్థలు యువ మండలు లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ అని హాస్పిటల్ సంయుక్తి నియమిత రక్తదాన కేంపు యోజనలో ఆవి છે. કચ્છમાં કુદરતી આફતો અને માર્ગ અકસ્માતોની સ્થિતિમાં રક્તની તાત્કાલિક જરૂરિયાત ઉભી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં સ્થાનિક રક્તદાતાઓ અને બ્લડ બેંકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભુજ સહિત શહેરોમાં અનેક યુવાનો સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે રક્તદાન અંગે જાગૃતિ વધી રહી છે. શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો દ્વારા રેલી સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમો યોજી લોકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. રક્તદાન કરવાથી માત્ર દર્દીઓને જ નહીં રક્તદાતાને પણ લાભ થાય છે. નિયમિત આરોગ્ય તપાસ થાય છે. શરીરમાં નવા રક્તકણોનું નિર્માણ થાય છે અને સામાજિક સેવા કરવાનો સંતોષ હોય છે. સ્વસ્થ વ્યક્તિ દર 3-4 મહિને રક્તદાન કરી શકે છે. વિશ્વ રક્તદાતા દિવસ આપણને માનવતાની સેવા માટે આગળ આવવાનો સંદેશ આપે છે. રક્તદાન કરવાથી માનસિક સંતોષ અને આત્મસંતોષ મળે છે. આ એક સારું કરે છે જે બીજાની જિંદગી બચાવવામાં મદદ કરે છે, જેને કારણે તણાવ પણ ઓછો થાય છે. દરેક વ્યક્તિનું એક નાનું યોગદાન પણ અનેક જીવનો બચાવી શકે છે. ગુજરાત અને કચ્છમાં વધતી રક્તદાન જાગૃતિ સમાજ માટે આશાસ્પદ છે. ચાલો આપણે સૌ નિયમિત અને સ્વૈચ્છિક રક્તદાન કરીને માનવતાની મહાન સેવામાં ભાગીદાર બની અને જરૂરિયાતમંદ દર્દીઓના જીવનમાં આશાનો પ્રકાશ ફેલાવીએ.
1: આપ સાંભળી રહ્યા હતા વિશ્વ રક્તદાન દિવસ. આ વિષય પ્રાસંગિક પઠન વિવલ રાણા, સંપાદન પરેશ મારુ અને ઉપસ્થિત છે સવારનું બુલેટિન.

0: भारत इनोवेक्स लॉन्च करेंगे। भारत फ्रांस इनोवेशन वर्ष के दौरान आयोजित इस कार्यक्रम में 120 से ज्यादा भारतीय स्टार्टअप के साथ साथ वैश्विक निवेशक, सीईओ और टेक्नोलॉजी लीडर्स हिस्सा लेंगे। शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से शुभम शर्मा।
1: दरम्यान प्रधानमंत्री नरेन्द्र मोदी फ्रांस में नाइस में रहता भारतीय समुदाय प्रति कृतज्ञता व्यक्त करी छे। सोशल मीडिया पोस्ट पर श्री मोदीए तेमना उष्माभर्या स्वागत ने अविस्मरणीय गणाव्यू। તેમણે કહ્યું કે ભારતથી મહિલા દૂર હોવા છતાં સમુદાયના તેમના વતન સાથેના સંબંધો મજબૂત રહે છે। સ્લોવાકિયાના ભારતીય રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવે બ્રાતિસ્લાવાના આકાશવાણી સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગના નવા માર્ગો ખોલશે અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે।
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી

આસામમાં AN-32 વિમાન તૂટી પડતાં 5 જવાનો શહીદ થયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન જોરહાટમાં નિયમિત ઉડાન પર હતું, ત્યારે ઉતરાણ દરમિયાન ગઈકાલે એરબસ પરિસરમાં તૂટી પડતાં વિસ્ફોટ બાદ તેમાં આગ લાગી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આસામના જોરહાટમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા AN-32 વિમાનમાં 5 બહાદુર સૈનિકોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે સ્કવોડ્રન લીડર પ્રશાંતસિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીર એર ખેમા રામકુમાર અને અગ્નિવીર એર દાનેશ આલમે પોતાની ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા તેમની હિંમત અને સેવાને ગર્વ અને કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. શ્રી સિંહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે રાષ્ટ્ર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઉભું છે. ઇસરોના ચેરમેન વીર નારાયણે જણાવ્યું છે કે ઇસરોએ અણુ ઉર્જા વિભાગ સાથે મળીને એક અદ્યતન કૃત્રિમ ગરમી પ્રણાલી વિકસાવી છે, જે ચંદ્રના લેન્ડરને અત્યંત ઠંડા વાતાવરણથી બચાવી શકે છે. બેંગલુરૂમાં CSIR RISE કોન્ક્લેવને સંબોધતા ઇસરોના વડાએ સમજાવ્યું કે ચંદ્રયાન 3નું સૌર ઉર્જાથી ચાલતું લેન્ડર વિક્રમ ચંદ્ર પર ફક્ત 14 દિવસ માટે જ કાર્ય કરી શકે છે. હવે ઇસરો અણુ ઉર્જા વિભાગ સાથે મળીને ચંદ્ર પર 200 દિવસ સુધી કાર્ય કરી શકે તેવું

0: છે તેવી આશા વ્યક્ત કરી છે. ત્યારબાદ તરત જ હોર્મોઝ સામેની યુદ્ધને બધા માટે ખુલ્લું મૂકવામાં આવશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને આશા છે કે વાટાઘાટો સફળ થશે, પરંતુ જો તે સફળ ન થાય તો એક છેલ્લો ઉપાય છે. દરમિયાન ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાધીએ જણાવ્યું હતું કે તાત્કાલિક કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા નથી. તેમણે જણાવ્યું હતું કે કરાર આજે થશે નહીં, પરંતુ આગામી દિવસોમાં શક્ય બની શકે છે. એક અહેવાલ સાંભળીએ.
1: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રસ્તાવ સમજૂતી કે કરવા 2015 કી સંયુક્ત કાર્યયોજના સે ભી કી. ઉન્હોને કહા કે ઉનકે પ્રસ્તાવ સમજૂતા સે ઈરાન કે પરમાણુ હથિયારો પર પૂરી તરહ અંકુશ લગેગા. ઉન્હોને દાવા કિયા કે ઈરાન કે પરમાણુ કાર્યક્રમ પર પ્રભાવી રોક લગાઈ ગઈ હૈ ઔર શેષ પરમાણુ સામગ્રી બાદ મેં નષ્ટ કર દી જાયેગી. ઉન્હોને ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાધીએ કહા કે તુરંત કિસી સમજૂતા પર હસ્તાક્ષર કી ઉમ્મીદ નહીં હૈ. ઉન્હોને કહા કે યહ સમજૂતા આજ નહીં હોગા, હો સકતા હૈ કે અગલે કુછ દિનોં મેં એસા સંભવ હો. ઈરાન કે લોક પ્રસારક ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાન બ્રોડકાસ્ટિંગ કે અનુસાર શ્રી બાઘાઈ ને દૂસરે પક્ષ કી પ્રસંગતિ કે કારણ જારી વાર્તા પ્રક્રિયા સે તુરંત કોઈ ઉમ્મીદ જાહેર નહીં કી. સમાચાર કક્ષ સે કૃષ્ણકાંત.
0: સંદેશ વ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિમાચલ પ્રદેશમાં પોસ્ટ વિભાગ દ્વારા ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી.

0: தரத்தில் அவர்கள் அடியே வாசுபவர் குருகுரு தாயை தான் காண்பி கேட்டு சகத் வசதி கரணம் மாட சுரு தங்கியது அன்னை பச்சீஸ் பச்சீஸ் ஓவர்ஸ் விக்கெட் அடித்து வாங்கி ஐசிசி மகிழா டி ட்வெண்ட்டி விஸ்வகப் ஆஜ பாரத் அண்ட் பாகிஸ்தான் சர்வ மேட்ச் ரமாஷ் மேட்ச் பர்மிங்ஹாம் எட்மிஸ்டன் ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ભારત મહિલા ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાન સામે રમાયેલી 16 મેચોમાંથી 13 મેચ જીતી છે. આજની એક મેચમાં નેધરલેન્ડ્સનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોમાં મોદીની ફ્રાન્સ યાત્રા, ચોમાસુ, અમેરિકા ઇરાન વચ્ચે શાંતિ કરારની સંભાવના સહિતના સમાચારોને સ્થાન મળ્યું છે. સંદેશની હેડલાઇન છે, આ વર્ષે ચોમાસામાં જ વરસાદ ગાયબ થઈ જશે. નવ ગુજરાત સામે લખે છે, પીએમ મોદી ફ્રાન્સ સ્લોવકિયાની 6 દિવસની મુલાકાતે ટ્રમ્પને મળશે. દેવભાસ્કરે અમેરિકા ઇરાન યુદ્ધ આજે ડીલ ફાઇનલ થશે અને વાયુસેના દુર્ઘટનામાં પાયલટ સહિત 5ના મોતના સમાચાર પ્રથમ પાને લીધા છે.
0: ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય

પ્રસ્તુતિ તન્વી મહેતાની. 9:32 મિનિટે બાળકો માટેનો કાર્યક્રમ કિલ્લોર રજૂ કરશે જિજ્ઞા મહેતા અને ધારા અધિકારી. આજે સાંભળશે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:45 મિનિટે લોક સંગીત.

0: સાંભળી રહ્યા છો. અત્યારે થોડી જ વારમાં બરાબર 8 વાગે સમાચાર દિલ્હીથી રિલે કરીશું.
1: ઘર ખર્ચ કે પૈસે જો હસબન્ડજી
2: રાશન કે 15,000, સબ્જીઓ કે 2,000
1: और लाइट बिल

ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. કચ્છમાં 1 જૂનથી 2921 ગણતરીદારોએ 2900 સેન્ટર બ્લોકમાં ઘરે ઘરે જઈને 12 દિવસમાં 22 જેટલા બ્લોકની જનગણનાની કામગીરી પૂર્ણ કરી. આજે 14 જૂનના વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી. કચ્છમાં વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પોનું આયોજન. ગુજરાત પોલીસ લોકરક્ષક દળની લેખિત પરીક્ષા. આજે રાજ્યની કુલ 879 કેન્દ્ર પર કુલ 12,733 જગ્યાઓ માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે. જે ખાખે 2026 અંતર્ગત કચ્છના છેવાડાના વિસ્તારોની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી 50 જેટલી જરૂરિયાતમંદ બાલિકાઓને પશ્ચિમ

पुलिस अधीक्षक विकास सुंदर द्वारा आजे राजकोट खाते योजनेली लोक रक्षक भर्ती परीक्षा माटे व्यवस्था कराई। 12 वर्ष विश्वासना विकासना जनकल्याणना विकसित भारत संकल्प अंतर्गत स्वच्छता सप्ताह अभियान अंतर्गत कच्छमा धार्मिक अने जाहेर स्थळोनी सफाई कराई। प्रगति पथ यात्रा अंतर्गत धारासभ्य वीरेन्द्रसिंह जाडेजा द्वारा SDH रापरनी मुलाकात लेवामां आवी। टीबी मुक्त भारत अभियानने वधु मजबूत बनावा दाताना सहयोगथी टीबीना दर्दीओने राशन किटनुं वितरण करायुं। प्रधानमंत्री नरेन्द्र मोदी अने योग ऋषि स्वामी रामदेवजी महाराजनी प्रेरणाथी 21 जूनना योजनारा 12मा आंतरराष्ट्रीय योग दिवस निमित्ते समग्र कच्छ जिल्लामां पतंजलि योग समिति द्वारा तैयारीओ करवामां आवी छे। ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવી બંને દેશો વચ્ચેની પ્રથમ વનડી મેચ જીતી મહત્વની સફળતા મેળવી। 10મી મહિલા વિશ્વકપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે ભારતીય મહિલા ટીમનો પ્રથમ મુકાબલો પરંપરાગત સ્પર્ધક પાકિસ્તાની ટીમ સાથે થશે। આ મેચ આજે સાંજે 7 વાગે ઇંગ્લેન્ડના બર્મિંગહામ ખાતે રમાશે। કચ્છ તાલુકાની નવા ગામમાં જે બંધ પડેલી DVD બનાવતી ખાનગી કંપનીમાં ગઈકાલે અચાનક ભીષણ આગ લાગી। જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન 28 થી 29 ડિગ્રી રહેતા બે જણને બફાયાનો અનુભવ થયો। હવે પછીના મુખ્ય સમાચાર 9:30 મિનિટે।

0: હેલો, કોને આપની પસંદ?
1: હું બોમ્બેથી દિશા ખાવા બોલું છું. મારે એક ગ્રુપ અંદાજમાં છોકરાની રહેવા ધીરેજભાઈ અમારી છે, એમના નંબર આપે તો આ પ્રશ્નો ભોજન ત્યાંથી સહાય ત્યારે થતું હોય છે. ચોક્કસ
0: ચોક્કસ સાંભળી દઈએ.
1: ખુબ
0: ખુબ આભાર અને આકાશવાણી ભુજમાં આપનું સ્વાગત છે. બસ આજ રીતે જોડાયેલા રહેજો. હેલો, આકાશવાણી ભુજ.
2: હેલો, કેમ છો?
0: એકદમ મજામાં.
2: ચોક્કસ
0: સમજાવી દઉં. જરૂર.

0: कितनी पसंद? हाँ जी आकाशवाणी पूज हाँ जी सुनो आपको
1: कल्याण
0: भाई जी कैम छो
1: शांति से तुम कैम छो
0: बस एकदम मजा में પછી જણાવો આજે કઈ ગીત સાંભળશો
1: આજે પેલા નું પતિ પતંગ માંથી સાંભળાવી દેજો
0: કેવું પતિ પતંગ માંથી કયું ગીત ચોક્કસ ચોક્કસ સંભળાવી દઈએ અને આપની સાથે કોણ કોણ છે
1: મારી સાથે છે ગોપાલભાઈ સુરેશભાઈ છે અને આખો પરિવાર છે અને
0: વાહ વાહ સરસ સરસ તો આપ સૌને સંભળાવી દઈએ આપની પસંદગીનું આ ગીત
1: ભલે ભલે
0: ઓકે આવજો

0: हेलो
1: हाँ जी
0: हाँ मजा में
1: एकदम मजा में कौन बोले छो
0: गाम जाओगिरी तालुका पालिका जिलो भावनगर ऐसी माधुभा चौहान बोलो
1: ओ माधुभाई कितना समय पछी बात थी छो आपकी
0: बन बोलो ने
1: जी जी
0: એકદમ
1: બરોબર તમારા તબિયત પાણી બરોબર સરસ સરસ ત્યાં વાતાવરણ કેવું છે જી જી બસ અહિયાં પણ એ જ પરિસ્થિતિ છે ચોક્કસ આપી દે
0: નામ લઈ લો
1: ચોક્કસ ચાલો આપની પસંદગીનું ગીત સંભળાવી દઈએ
0: આવજો
1: અને આવજો.

0: हेलो, कौन है आपकी पसंद? हेलो अली भाई, केम छो?
1: अरे एकदम मजा आ रहा, आप केम छो?
0: बता, बस बराबर हो?
1: बदा
0: एकदम बराबर छे।
1: સફર અને મુકેશજી અને લતાજી ગીત ગાયેલું છે, એના શબ્દ છે જો તુમકો તો પસંદ વહી બાત કહેંગે તું દિન તો સગર રાત કહો રાત કહેંગે જો તુમકો તો પસંદ
0: ચોક્કસ સંભળાવી દઈએ.
1: ભલે ભલે,
0: આવજો.

0: हेलो आकाशवाणी पूछ।
1: हेलो आकाशवाणी पूछ।
0: हाँ जी। हाँ जी केम छो? વાહ વાહ બહુ સરસ અને ખુબ સરસ વાત જણાવો કયું ગીત સાંભળશો? હા હા હા બહુ સરસ ગીત છે ચોક્કસ અને આપની સાથે કોણ કોણ છે? જી જી તો બધાને સંભળાવી દઈએ.

लक्ष्मण पूछ प्रस्तुत छे मुख्य समाचार। फ्रांस ने मुलाकात पहुंचेला प्रधानमंत्री नरेन्द्र मोदी आज राष्ट्रपति मैक्रोन साथ द्विपक्षीय वाटाघाट करशे। इंडिया इनोवेट्स कार्यक्रम संयुक्त रीते उद्घाटन करशे। आसाम ने जोर हकमा वायुसेना विमान दुर्घटना वायुसेना ने 5 जवानों शहीद। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી। આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે। 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો। સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હિમાચલ પ્રદેશમાં પોસ્ટ વિભાગ દ્વારા ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ કરવાની જાહેરાત કરી। ઇસરોના ચેરમેન વી નારાયણને જણાવ્યું કે ઇસરો અણુ ઉર્જા વિભાગ સાથે મળીને ચંદ્ર પર 200 દિવસ સુધી કાર્ય કરી શકે તેવું ચંદ્ર લેન્ડર વિકસાવવા માટે કામ કરશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું। આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે। હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ભારત, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી। યુપીએસસીએ ભારત સરકારના વિવિધ પદો માટે સીધી ભરતી માટે અરજીઓ મંગાવી। આગામી 21 જૂનને ઉજવાનારા 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સમગ્ર કચ્છ જિલ્લામાં પતંજલિ યોગ સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી। હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5 વાગ્યાની 10 મિનિટે।

0: નમસ્તેજી જ્ઞાબેન. તારાબેન, આજે આપણે સમક્ષ સરસ મજાની નાની નાની બાલિકાઓ ઉપસ્થિત થઈ છે સંકલિત કાર્યક્રમ લઈને. તો ચાલો બાળ મિત્રો સાંભળીએ બાલિકાઓનો સંકલિત કાર્યક્રમ.
1: મુશ્કેલો મેં ભાગ જાના આસાન હોતા હૈ, મુશ્કેલો મેં ભાગ જાના આસાન હોતા હૈ, હર પહેલુ જિંદગી કા ઇમ્તિહાન હોતા હૈ. ડરને વાલે કો મિલતા નહીં કુછ જિંદગી મેં, ડરને વાલે કો મિલતા નહીં કુછ જિંદગી મેં, લડને વાલો કે કદમો મેં જહાં હોતા હૈ. ગુડ મોર્નિંગ ભુજ અને આકાશવાણી, હું સુમરાતી મુનાફ તમારું મનોરંજન કરવા આવી છું. તો તૈયાર છે ને તમે બધા કાર્યક્રમ નો આનંદ માણવા? અમે અમારી કાર્યક્રમ ની શરૂઆત નાની પ્રાર્થના થી કરશું.

0: યુ. ખૂબ જ સરસ સાહેબા, આટલી નાની ઉંમરમાં આટલી સાચી શીખ આપી કે પરિશ્રમ કરવાથી જે મેળવવું હોય, જેટલું પણ મોટું લક્ષ્ય હોય તે પ્રાપ્ત થાય છે. સપના પૂરા કરવા હોય તો આપણને પરિશ્રમ તો કરવો જ પડે છે. જેમ એક કાગડો જેનો લક્ષ્ય હતો કે તેને પાણી પીવું છે, તો તેને પરિશ્રમ કરીને પાણી મેળવ્યો. તો આશા છે કે તમે બધાએ પણ આ માંથી શીખ મેળવી હશે. તો હવે હું કાર્યક્રમ ને આગળ વધાવતા ધોરણ 7 ની વિદ્યાર્થીની ખત્રી સારા ને બોલાવીશ, જે સાવિત્રીબાઈ ફૂલે વિશે જેમના મહાન સ્ત્રી હતા એમને વિશે થોડી માહિતી આપશે.
1: નમસ્કાર, મારા નામ ખત્રી સારા, મેં સ્ટેન્ડર્ડ 7 ગુજરાતી મીડિયમ માં પડતી હું. આજ મેં આપકો એસી મહિલા કે બારે મેં કહેને જા રહી હું, જો ભારત કી પહેલી મહિલા શિક્ષક, જિસને શિક્ષા ભી બદલી ઓર સમાજ ભી. 19वीं सदी में स्त्रियों के अधिकारों और शिक्षा, छुआछूत, सती प्रथा, बाल या विधवा विवाह जैसी कुरीतियों पर आवाज उठाने वाली देश की पहली महिला शिक्षिका को आप जानते हैं? ये थी महाराष्ट्र में जन्मी सावित्रीबाई फुले, जिन्होंने अपने पति दलित चिंतक समाज सुधारक ज्योतिराव फुले से पढ़कर सामाजिक चेतना फैलाई. उन्होंने अंधविश्वास और रूढ़ियों की बेड़ी तोड़ने वाली संघर्ष किया. आइए जानते हैं सावित्रीबाई फुले के जीवन के बारे में कि किस तरह उन्होंने अपने संघर्ष से मंजिल पाई. सावित्रीबाई फुले भारत की पहली महिला शिक्षक हेडमिस्ट्रेस थी. उन्होंने लड़कियों की शिक्षा और समाज के उत्थान पर विशेष रूप से काम किया. उनका जन्म 3 जनवरी 1831 को महाराष्ट्र के एक दलित परिवार में हुआ. लगभग 9 साल की उम्र में ही उनकी शादी कर दी गई थी. उन्होंने अपने पति के साथ मिलकर किसी के साथ भेदभाव ना हो और हर किसी को पढ़ने का अवसर मिले, इस पर काम किया. सावित्रीबाई फुले समाज सेविका और कवियत्री भी थी. देश के आजादी दिलाने में भी उनका योगदान है. इस दौरान उन्हें पुणे के यरवदा जेल में भी जेल रहना पड़ा था. वे महात्मा गांधी की अनुयायी भी थी. भारत की महान महिलाओं की लिस्ट में सावित्रीबाई फुले का नाम सबसे पहले आता है. धन्यवाद.
0: खूब सरस सारा, મને ઘણો આનંદ થયો આવી મહાન સ્ત્રી વિશે સાંભળીને. આજે લોકો જીવનમાં મુશ્કેલી આવે તો તે કહે છે કે આવું મારા જીવનમાં શા માટે, પણ તે ઇતિહાસ નથી જોતો કે જે આગળ વધ્યા છે, જીવનમાં આદર સન્માન નામ કમાવ્યું છે, તેમણે મુશ્કેલીઓનો સામનો કરીને જ કમાવ્યો છે, અને એમના જેવા સંઘર્ષો તો હજી આપણા શરૂ પણ નથી થયા. તૈયાર છો ને આગલી પ્રસ્તુતિ સાંભળવા માટે? અમારી શાળાની નાની દીંગડીઓ જે સોપાન 2 માં છે, ખત્રી ઝૈનબ, મેમર ઝૈનબ, સૈયદ સુકેના બેબી અને અંસારી સના ખાતુન, જે તમારી સમક્ષ બાળગીત રજૂ કરશે, જેના શબ્દો છે તારે.

0: સરસ નાની ડિંગલો, એક વાત છે. આપણે મોટા જો આપણે નાના હોઈએ છીએ ત્યારે પોતાના ખંભા પર બેસાડીને ફરાવે છે, એમને જ આપણે મોટા થઈને રિસ્પેક્ટ નથી દેતા, એમની વાત નથી માનતા, એમનું બોલવું આપણને ગમતું નથી, જે ખરેખર ખરાબ વાત છે. તો તમે પણ ક્યારેક આવું કરતો હોય તો ન કરજો અને પોતાના મોટાઓની રિસ્પેક્ટ આદર સન્માન કરજો. ઉસકે રહેતે જીવન મેં કભી કોઈ ગમ નહીં હોતા, ઉસકે રહેતે જીવન મેં કભી કોઈ ગમ નહીં હોતા, દુનિયા સાથ દે યા ના દે પર માં કા પ્યાર કભી કમ નહીં હોતા, દુનિયા સાથ દે યા ના દે પર માં કા પ્યાર કભી કમ નહીં હોતા. આ વર્ષે દિવાળી પર ગામડામાં ન જઈ શક્યો, આગલા વર્ષે હાલી જઈશ કે આગલી વાર માને જ શહેર લઈ આવીશ. જે ઓલવેઝ અ નેક્સ્ટ ટાઈમ ફિર કભી હી સહી, તે ગલત નથી વિચારતા તમે, સાચું છે. આ કરિયર બનાવવાનો સમય છે, દીવા જલાવવા માટે તો આખી જિંદગી પડી છે, પરંતુ આ શબ્દો જે તમે એમ જ બોલી દો છો ને કે આગલા વર્ષે, આગલી વાર, નેક્સ્ટ ટાઈમ, બીજે ક્યારે, એક વખત વિરામ લઈને આ શબ્દોના ખોખરાપણ વિશે વિચારજો. વિચારજો કે જેમને તમને જરૂરતથી વધુ આપ્યું તેમને તમે અધિકારથી અડધો આપો છો. જેના જિંદગીનો સૂર્ય એક એક દિવસ પશ્ચિમના તરફ સરકે છે તેને તમે આગલા વર્ષનો વચન આપી રહ્યા છો. તમારા કેલેન્ડરમાં વર્ષો વર્ષ બાકી હશે, પરંતુ માનના દિવસ, મહિનાઓ, વર્ષો ખોવાઈ ગયા છે. ત્યારે ધ્યાનથી જોજો, તમને સોના સોના કહેતા એના વાળ ચાંદી થઈ ગયા છે. આગલો વર્ષ કોણે જોયો છે યાર, આ અઠવાડિયો માની સાથે વિતાવો, એની ખુશીથી ગધીને ખુશાલી કઈ હશે. તમને જોઈ માની આંખો ચમકી ઉઠશે, એનાથી મોટી દિવાળી કઈ હશે. તો હવે કાર્યક્રમને આગળ વધારતા હું અમારી શાળાની વિદ્યાર્થીનીઓ સૈયદ આયુબી, ખત્રી બેઝા, સુમરા રહેમત અને ખત્રી આયશા, જે ધોરણ 5માં અભ્યાસ કરે છે અને તમારી સમક્ષ એક લઘુ નાટિકા પ્રસ્તુત કરશે.
1: વૃદ્ધાશ્રમનો દ્રશ્ય. નમસ્તે જી, મારી માતા શર્મા કહે છે. ઓ નમસ્તે, મારું નામ શારદા છે. હું બસ 7 દિવસ માટે અહીંયા રહેવા આવી છું. એવું છે ને, મારો દીકરો ઘરની શિફ્ટિંગ કરવામાં લાગેલો છે, તો મારી સંભાળ આપવા માટે કોઈ નથી. સારું સારું, તો શું કરે છે તમારો દીકરો? મારો દીકરો મોટી કંપનીમાં કામ કરે છે.

0: ની જલ્દી આ જગ્યા ને સ્વીકારશો એ જ સારું છે. કેવી વાત કરો છો, મારો દીકરો એવો નથી, ખૂબ પ્રેમ કરે છે મારાથી, અને હું અહીંયા કેવી રીતે રહી શકું મારા દીકરાથી દૂર? જરાય પણ નહીં, એમ તો આ જગ્યા એવી ખરાબ નથી, અહીંયા શાંતિ અને સુકૂન છે, ટાઈમ પર જમવાનું મળી જાય છે, કેટલાક મિત્રો બની જાય છે, બીજું શું જોઈએ? હું તો કહું છું બસ તમે ભજન કીર્તનમાં તમારું મન લગાવો. જો મને કેવું તો ન જોઈએ, પણ હું કહું છું તમે મારાથી ભરો છો, કારણ કે મારો દીકરો તો મને લેવા આવશે જ, અને તમારી કોઈ પૂછા પણ નહીં કરે. થોડા દિવસો પછી
1: જોરથી બૂમ પાડ.

व्यसन थकी संगे बोलाओ वहलो यमदूत। तमाकू बीड़ी ना व्यसन थकी संगे बोलाओ वहलो यमदूत। ઉપયોગ કરવો તેના ઉપયોગ પર આશ્રિત રહેવું અને વારંવાર તેનો ઉપયોગ કરવો એ નશો કહી શકાય। કોઈ પણ વસ્તુનો અતિરેક અખરે નાશને નોતરે છે। જે લોકો આવા નશાને રવાડે ચડે છે બુદ્ધિશાળી ગણાતો માનવી કઈ મુક્ત નથી ઝેર પણ પીવે છે। મૂળથી છૂટા પડી જતા વૃક્ષ પર વસનની કોઈ અસર થતી નથી। સંસ્કૃતિ સંસ્કૃતિ વર્જિત રહી જતી પેઢી પર સદની મૂર્તોની અસર થશે કે કેમ એમાં શંકા છે। આપણે તેને નાખવા નથી દેતા, પણ રોજ આપણે પવિત્ર શરીરમાં પગરાવતા ગુટકા માવા તમાકુ જેવા કોઈ માટે કોઈ દિવસ મન સાથે ઝઘડો કરી ભલે મોત આવી જતું હોય અને આ શરીરથી વહેલા વિદાય થઈ જવું પડે, પણ ગુટકા તો બંધ નહીં જ કરું, દારૂ તો નહીં જ છોડું, સિગરેટ તો બંધ નહીં જ કરું। આવી વાતો કરનાર માટે એટલું કહેવાનું કે તારા શરીર પર તારે એકલાનો અધિકાર નથી, તને મોટો કર્યો તે માતા પિતા તારા છોકરા પત્ની બધાનો અધિકાર છે। તો શા માટે આમ શરીરને જાતે કરીને આ પરિસ્થિતિમાં નાખે છે? તારા માટે તો નહીં, પણ તારા પરિવાર માટે તો આ વ્યસનના વરણામાંથી મુક્ત થા। આજે આપણને ઠેર ઠેર વ્યસનની આડમાં ફસાયેલા લોકો જોવા મળે છે અને હાલમાં પાછું એક નવું વ્યસન એડ થયું છે, મોબાઈલનો વધુ પડતો ઉપયોગ, ઓનલાઈન ગેમ્સ। તમને એમ થશે કે મોબાઈલ કે વ્યસન થોડી ન કહેવાય, તો તમને જણાવી દઈએ કે હાલમાં રોજ બરોજ વર્તમાન પત્રોમાં મોબાઈલ અને ગેમ્સના ઉપયોગથી બાળકોને માનસિક તેમજ શારીરિક બીમારીઓ થયેલ હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયેલા છે। તમે વાંચ્યા જ હશે કે કેટલા બાળકોને આંખની બીમારી થયેલ જોવા મળી છે, તો કેટલાક બાળકોનો સ્વભાવ ચીડિયો થયેલ હોવાના અહેવાલ પણ મળ્યા છે। આપણા દેશના યુવાનો વીર ભગતસિંહ કે મહાત્મા ગાંધીને પોતાનો આદર્શ માનવાને બદલે બોલિવૂડ કે હોલિવૂડના ફિલ્મના હીરોને પોતાનો આદર્શ માને છે। જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી થોડા પૈસા ખાતે શોખથી ટીવી પર તમાકુ કે ગુટકાની જાહેરાત આપે છે અને આજનું આપણું યુવાધન તેનાથી પ્રેરાઈને નશાની લતમાં સપાઈ જાય છે। નશો કે વ્યસનની લતમાં સપાયેલો વ્યક્તિ પોતે તો ગરબત થાય જ છે, સાથે તેમનો પરિવાર પણ ગરીબીની સમસ્યાથી પીડાઈ જાય છે। આખરે પૈસા ખૂટતા નશાની લતમાં સપાયેલ યુવાન ચોરી લૂંટફાટ જેવા રસ્તે ચડી જાય છે। આમ કહેવત મુજબ જ નશો આખરે વ્યક્તિને નાશ તરફ દોરી જાય છે। આપણા દેશમાં થતા અકસ્માતના મોટા ભાગના કિસ્સાઓ નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવાથી બને છે। દારૂ કે ડ્રગ્સની પીધેલી હાલતમાં વ્યક્તિ વાહન ડ્રાઇવ કરે છે અને આખરે વાહન પર કાબુ ગુમાવી અકસ્માતને નોંધે છે। જે વ્યક્તિ નશો કરે તે છે તે પણ યુવાન પોતાના જીવનમાં પ્રગતિ કરી શકતો નથી। વડીલો આ વિશે વિચારવા જેવું છે, પણ વડીલો જ વ્યસન મુક્ત નથી તો પછી યુવા પેઢીને શિખામણ કોણ આપે? માણસ શરીરથી પરિશ્રમ કરી ધન કમાય છે, તે જ ધનને વ્યસનનો ઉપયોગ કરીને પોતે રોગોને નિયંત્રણ આપે છે। જે શરીર દ્વારા પરિશ્રમ કરતો તે જ શરીરને વ્યસનના શિકાર દ્વારા ખોખલું બનાવી દે છે। ખાવા પીવા જેવી ચીજ વસ્તુઓ ઘણી બધી મૂકી આપણે આપણા મંદિર જેવા પવિત્ર શરીરમાં દૂધ પીવાને બદલે શરાબ પીએ, ફળ ખાવાને બદલે ગુટકા તમાકુ ખાઈએ, તો આજ આપણે ભીતરમાં તપાસ કરી સારું સંગ્રહ કરવાની જરૂર છે અને આજ વ્યસનમાંથી મુક્ત થવાની જરૂર છે। ભૂલ કરવા માટે કોઈ સમય સારો નથી અને થઈ ગયેલી ભૂલને જો સુધારી લેવી છે તો કોઈ સમય ખરાબ પણ નથી। તો અંતે હું એટલું જ કહેવા માંગીશ, વ્યસન છોડી કલાનો વિકાસ કર માનવી, વ્યસન છોડી કલાનો વિકાસ કર માનવી, નહીતર ગણશે જિંદગી ઘરથી કબર સુધી, નહીતર ગણશે જિંદગી ઘરથી કબર સુધી। અસ્તુ, તો બધાને આનંદ મળ્યું જ ને, તો હું અમારી શાળા એક તરફથી તમને ખુશ કરવા અને તમે કઈ
નવું જાણો એવી ભાવનાથી તમારી સમક્ષ આજનો કાર્યક્રમ રજૂ કર્યો. તો આશા છે કે તમે બધા નવું શીખ્યા હશો, આનંદ મેળવ્યા હશો અને રાજી પણ થયા હશો. તો હવે અમે અમારા કાર્યક્રમનો અંત આપતા તમે બધાને આભાર કે તમે અમારો સાથ

0: तो बाळको माटेनो कार्यक्रम किल्लोल कार्यक्रम प्रस्तुती जिज्ञा मेहता अने धारा अधिकारीनी प्रसारण आकाशवाणीना भूज केन्द्र परथी करवामां आव्युं।
1: अगर खेडूत भाईओ दरिया खेडवा जाओ ए पहला हवामान विभाग की आगाही और दरिया की स्थिति ने हमेशा ध्यान रखो। फिशरीज विभाग द्वारा हवामान खराब होने की चेतावनी हो तो दरिया जवा टाड़ो और जो दरिया में हो तो तुरंत पाछा आ जाओ। आ चेतावनी अवगणना के किस्सा में बोट डूबवाना बनाव नोधायेल है और कोई संदिग्ध व्यक्ति के बोट मछीमारी करते देखाय तो तुरंत 1093 पर कॉल कर मरीन पुलिस ने जाण करो। हवामान ने समझी बनो सुरक्षित खेवाया आपने सजागता और तकेदारी आपे दरिया की सुरक्षा की खातरी गुजरात मरीन पुलिस द्वारा जनहित में प्रसारित। अरे भाई સાંભળ્યું આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાની સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિત।
0: आकाशवाणी में भूज केंद्र पर प्रस्तुत है हिंदी फिल्म संगीत नो कार्यक्रम मनोरंजन। प्रथम सामने फिल्म चेतना नो गीत मुकेश ना शर्मा।

છેલ્લા બાર વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ

0: સમૃદ્ધ થતી ધ્યાન સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતા બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ સેવા અને સુશાસન પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મેરે મેરે સપને ફિલ્મ માં સવારી લતા મંગેશકર ને

માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી નોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે. આપની સજાગતા અને તકેદારી આપે તમારી સુરક્ષાની ખાતરી.

0: ભાઈ હાલ હવે મોડું થાય છે, હું પૂજા કરવા બેઠો છે કે શું?
1: હા ભાઈ હા, હું તો ઘરે જતા પહેલા કેટલીક વસ્તુઓ સાથે લેવાની છે એનું લિસ્ટ બનાવું છું. ટોકન, બોટ અને માછીમારી કરવાનું લાયસન્સ, જે ખલાસીનું નામ છે એ જ વ્યક્તિ જશે તેની પાસે નહીં. પ્રતિબંધિત વિસ્તાર એટલે કે નો ફિશિંગ ઝોન કે છે તેની ચોક્કસ માહિતી આટલું ધ્યાન રાખીએ એટલે આપણે અને આપણા પરિવાર ને લીધા. તો સાગર ખેડૂઓ, તમે પણ દરિયો જતા આટલી બાબતોનું ધ્યાન રાખશો ને આપની સજાગ રહ્યા અને તકેદારી. આપે દરિયાઈ સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિત અનુસારે.

0: સમૃદ્ધ થતી ધ્યાન સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતા બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનયાત્રા ભારતના આત્મવિશ્વાસની 4 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણ સેવા અને સુશાસનની પીએમ આવાસ હર ઘર જળ કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: દિલરાજ શાયર હૈ

0: બેઠો છે કે શું?
1: હા ભાઈ હા, હું તો દરિયે જતા પહેલા કેટલીક વસ્તુઓ સાથે લેવાની છે એનું લિસ્ટ બનાવું છું. ટોકન, બોટ અને માછીમારી કરવાનું લાયસન્સ, જે ખલાસીનું નામ છે એ જ વ્યક્તિ જશે તેની પાસે ધરી. પ્રતિબંધિત વિસ્તાર એટલે કે નો ફિશિંગ ઝોન ક્યાં છે તેની ચોક્કસ માહિતી આટલું ધ્યાન રાખીએ એટલે આપણે અનેકા પરિવારને નિહાળ તો સાગર ખેડૂત તમે પણ દરિયો જતા આટલી બાબતોનું ધ્યાન રાખશો ને આપની સજાગતા અને તકેદારી આપી દરિયાઈ સુરક્ષાથી રાષ્ટ્ર સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. આ પ્રસારણ આપ આકાશવાણીના ભુજ કેન્દ્રનું સાંભળી રહ્યા છો. અમારું હવે પછીનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

સમાચાર. ફાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે. આજે વિશ્વ રક્તદાતા દિવસ પર આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે લોકોને રક્તદાન કરવાની અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આયુષ મંત્રાલયના વૈશ્વિક ઓનલાઇન યોગ સત્રમાં 130થી વધુ દેશોએ ભાગ લીધો. રાષ્ટ્રપતિ મુર્મુએ ઓડિશાના પાક ઉત્સવ રાજા નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. ટપાલ વિભાગ હિમાચલ પ્રદેશમાં ડ્રોન આધારિત ટપાલ સેવાઓ શરૂ કરશે. ઇસરો અને પરમાણુ ઉર્જા વિભાગ ચંદ્ર લેન્ડર માટે સંયુક્ત રીતે અદ્યતન કૃત્રિમ ગરમી પ્રણાલી વિકસાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધનો અંત લાવવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની આશા વ્યક્ત કરી છે. ઇરાને તેમના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારનો સમયપત્રક જાહેર કર્યું છે. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ બેચ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા રૂટ દ્વારા મુસાફરી કરશે. મ્યાનમારમાં ગઈકાલે રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ઇટાલીની રાજધાની રોમમાં ગઈકાલે સ્થળાંતર મુદ્દાના સમર્થન અને વિરોધમાં અલગ અલગ વિરોધ પ્રદર્શન કરાયા. ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમો અંગે માહિતગાર કરવા પત્રકાર પરિષદ યોજાઈ. ભાવનગર એરપોર્ટ ખાતે સીઆઈએસએફ દ્વારા નાણાકીય જાગૃતિ સત્ર યોજાયું. સ્વિટઝરલેન્ડમાં આજે વસ્તી મર્યાદાના પ્રસ્તાવ પર લોકમત યોજાઈ રહ્યો છે. સુશાસનના 12 વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર તથા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિ પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ફિફા વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડે હૈતીને 1-0 હરાવીને 28 વર્ષ પછી જીત મેળવી. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારોની લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી શકશો.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ દો ભાઈ ફિલ્મનું ગીત ગીતાદત્તના સ્વરમાં, બોલ રાજા મહેંદી અલી ખાનના, ધૂન સચિન દેવ બર્મનની.

સાંભળો છો છું અંતર ફિલ્મનું આ ગીત. ગીતા દત્તના સ્વરમાં, ગીતકાર જાનિસાર અખ્તર, સંગીતકાર ઓ પી નૈયર.

કાર્યક્રમમાં આગળ સાંભળશો દેવદાસ ફિલ્મનું ગીત ગીતાદત્ત અને મન્ના ડેના સ્વરમાં, બોલ સાહિર લુધિયાનવીના, ધૂન એસ ડી બર્મનની.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ પ્યાસા ફિલ્મનું આ ગીત, ગીતા દત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં, બોલ સાહિર લુધિયાનવીના, ગુન એસ ડી બર્મનની.

પ્રસ્તુતિ સાથે વિસરાતા સુર કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમનો આરંભ કરીએ અનુરાધા પૌડવાલ અને પંકજ ઉદાસના સ્વરમાં ગવાયેલ આ ગીતથી.

આ સાથે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આપ સાંભળી શકશો મુખ્ય સમાચાર.

0: प्रस्तुत छे अत्यारना मुख्य समाचार। केन्द्रीय आरोग्य मंत्री जेपी नड्डाए विश्व रक्तदाता दिवस पर लोगों ने स्वेच्छाए रक्तदान करने अपील करी। दिल्ली में मुख्यमंत्री रेखा गुप्ता यमुना किनारे स्वच्छता अभियान में नेतृत्व कर्यू। इटाली की राजधानी रोम में स्थलांतर करने समर्थन में विरोध में अलग अलग प्रदर्शन थे। आंध्र प्रदेश विजाग स्टील प्लांट विस्फोट में मृत्यांक वधीने 10 थयो। सरकार शक्य तमाम मदद की जाहरात करी। बोटाद में अवनी चावड़ा ने भारतीय अंडर 19 टीम में पसंदगी। सौराष्ट्र प्रथम महिला क्रिकेटर बन्या। राज्य में सामाजिक न्याय और अधिकारिता मंत्री डॉ प्रद्युमन राजाए जूनागढ़ में 67.3 करोड़ रूपया खर्चे निर्माण थना रेलवे ओवरब्रिज खातमुहूर्त करू। झारखंड में छेल्ला 24 कलाक में राज्यभर में वीजळी पड़वानी अलग अलग घटनाओं में 3 महिलाओं अने किशोर सहित ओछा में ओछा 7 लोगों ना मौत। राष्ट्रपति मुर्मू ओडिशा पाक उत्सव राजा निमित्ते राष्ट्र ने शुभेच्छा पाठवी। कैलास मानसरोवर यात्रा माटे प्रथम बैच आवतीकाले नवी दिल्ली थी रवाना थशे अने नाथुला रोड द्वारा मुसाफरी करशे। भावनगर में प्रधानमंत्री नरेन्द्र मोदी ने 12 वर्ष विश्वासना विकासना और जनकल्याण कार्यक्रमों अंगे माहितगार करने पत्रकार परिषद योजाई। आईसीसी महिला T20 विश्वकप में आज भारत पाकिस्तान सामे टकराशे। स्कॉटलैंडे हेती ने 1-0 से हराने फीफा वर्ल्ड कप 2026 में 28 वर्ष में पोता प्रथम वर्ल्ड कप विजय मेळव्यो। सुशासन में 12 वर्ष निमित्त गुजरात सरकार तथा जूनागढ़ जिला वहीवटी तंत्र द्वारा प्रगति पदयात्रा आयोजन कर। मुख्य समाचार पूरा थया। हवे पछीना मुख्य समाचार हवे पछी आप 1:20 राष्ट्रीय समाचार सांभळी शकशो। આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિશેષ ચર્ચા આર્થિક વિકાસની વૃદ્ધિ ગતિ। એ કાર્યક્રમમાં અર્થશાસ્ત્રી પ્રોફેસર સોનલ યાદવ સાથે વાતચીત કરી રહ્યા છે તિલોક સંઘારી। પ્રસ્તુત કરતા દીપ શિખર દુર્ગાપાલ।
1: મિત્રો, આપનું સ્વાગત આ વિશેષ કાર્યક્રમમાં। આજે આપણી સાથે છે ડોક્ટર સોનલ યાદવ। સોનલબેન, આપને નમસ્કાર।
2: નમસ્કાર
1: મિત્રો, કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભમાં આપણે જે વિશેષ શ્રેણી ચલાવી રહ્યા છીએ એ સંદર્ભમાં દેશની આર્થિક નીતિઓ પર વાત કરવા માટે આપણી સાથે છે ડોક્ટર સોનલ યાદવ। તેઓ અમદાવાદની બહુ જાણીતી યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, અર્થશાસ્ત્રના અધ્યાપિકા છે, અર્થશાસ્ત્ર પર એમની પકડ પણ બહુ જ છે। સોનલબેન, આપણે જયારે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓની વાત કરીએ ત્યારે અલગ અલગ ક્ષેત્રની સિદ્ધિઓની વાત આપણે કરતા હોય ત્યારે, કારણ કે આર્થિક ક્ષેત્રની આપણે જયારે વાત કરીએ ત્યારે એની અસર દરેક ક્ષેત્રો પર પડતી હોય,
2: સાચી વાત છે,
1: તો એક અર્થશાસ્ત્રના અભ્યાસુ તરીકે કેન્દ્ર સરકારની છેલ્લા દાયકાની અર્થવ્યવસ્થાની વાત અથવા તો અર્થશાસ્ત્રની નીતિઓની વાત આપણે કરવી હોય તો આપ એને કઈ રીતે મૂલવશો?
2: સો આર્થિક નીતિઓની છેલ્લા 12 વર્ષની આપણે વાત કરીએ ત્રિલોકભાઈ, તો આપણે એને બેઝિક સુવિધાઓથી ચાલુ કરીશું। ઘરમાં આપણે રહીએ છીએ તો એ ઘરમાં કેટલી બેઝિક સુવિધાઓ આપણને જોઈએ? તો આપણને એક તો ખાવા માટે અનાજ જોઈએ, પાણી જોઈએ, પીવા માટે સ્વચ્છ પાણી જોઈએ, રાંધવા માટે તમને ગેસ જોઈએ, બરાબર, બહાર ફરવા જાઓ તો તમને સારી સુવિધા, સરસ રોડ જોઈએ, પુલ જોઈએ, રાઈટ? તો પહેલા ફેઝમાં આપણે જોઈએ તો સરકારે 2014-2019 આ બધી સુવિધાઓ, જેને માળખાકીય સુવિધાઓ, બેઝિક સુવિધાઓ કહેવાય, એની પર ભાર મૂક્યો। તો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલા 2014 જનધન યોજના, એને આપણે જેમ ટ્રિનિટી પણ કહીએ છીએ, જનધન આધાર મોબાઈલ, રાઈટ? સો જનધન યોજના અંતર્ગત ગામડામાં રહેતો જે શ્રમિક છે એની પાસે બેંક એકાઉન્ટ નહોતું, એને બેંક એકાઉન્ટ ખોલાયું, રાઈટ? ઘરમાં બચત કરતો હતો જે સેફ નતું, હવે એ બેંકમાં બચત કરતો થયો। ગવર્મેન્ટે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર DBT કહીએ, એનો લાભ એને મળ્યો,
1: એટલે ગવર્મેન્ટની જે લાભ મળતા હતા એ સીધા એના ખાતામાં જમા થાય,
2: રાઈટ? પહેલા વચ્ચે કોઈ વચેટીયો હતો,
1: બરોબર છે,
2: જે કદાચ ધક્કો ખવડાવતો હતો, એને પૂરા પૈસા નતો આપતો, તો એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના પણ ફાયદાઓ આ બેંક એકાઉન્ટ ખુલ્યું એનાથી મળ્યું,
1: બરોબર,
2: અને એ સલામત રીતે બચત પણ કરી શકે છે,
1: બરોબર,
2: એટલે નાણાકીય સલામતી છે.

0: ચેન્જીસ ઘટ્યા જે આપણે કહીએ. બીજી વાત કરીએ તો વીજળી, તમને ઇલેક્ટ્રિસિટી જોઈએ. ખૂણે ખૂણે નાના નાના ગામમાં સૌભાગ્ય યોજના હેઠળ હવે વીજળી પહોંચી. તો વીજળી પહોંચી તો શું ફાયદા થયા? તો પહેલા તમે 6 વાગ્યા સુધીમાં કામ આટોપી લેતા હતા. હવે બાળકોને હોમવર્ક કરવું હોય તો રાત્રે લાઇટ હોય તો એ લોકો હોમવર્ક પણ કરી શકે છે. એટલે એજ્યુકેશનમાં પણ એનો ફાયદો છે. એટલે એ બીજી વાત, ગૃહિણીઓને રાંધવાનું હોય તો ઉજ્જવલા યોજના. ઉજ્જવલા યોજના હેઠળ ગેસ, એલપીજી ગેસનું વિતરણ થયું, ડિસ્ટ્રીબ્યુશન થયું. તો હવે મહિલાઓનો ટાઈમ એનાથી પણ બચે છે. સ્વાસ્થ્યમાં સુધારો થયો, કારણ કે લાકડા વીણવા જતી હતી તો ટાઈમ બહુ થતો હતો. પછી ચૂલામાં એ રાંધતી હતી તો ધુમાડાના લીધે એના લંગ્સ ખરાબ થતા હતા. તો આપણે ઇન્ડાયરેક્ટલી કહીએ તો હેલ્થમાં પણ સુધારો દેખાય છે ક્લિયરલી. અને ટાઈમ બચે છે તો એ ટાઈમમાં કંઈક બીજું પણ કરી શકે છે, રાઈટ? અને આપણે જાણીએ છીએ કે મહિલામાં ઉદ્યોગ સાહસિકતા ખૂબ છે. એ કંઈ નાનું મોટું કામ, સીવણ કામ છે કે ભરતકામ છે, એવું કામ કરીને એ પોતે એક ઉદ્યોગ સાહસિક બની શકે છે, જેનો ચાન્સ પહેલા નહોતા, કારણ કે ઘરમાં જ એટલો બધો ટાઈમ જતો રહેતો હતો. પછી આપણને શું જોઈએ તો ટોયલેટ. આપણે જાણીએ છીએ કે પહેલા તો આટલા વર્ષોમાં એવા કેટલા ઘર હતા કે મોસ્ટલી 90% ઘર એવા હતા જેમાં ઓપન ડિફિકેશન એટલે ટોયલેટ જ
1: હતું.
0: હા, કોઈ વિકલ્પ જ નતા. એટલે ટોયલેટ છે બંધાયા, ટોયલેટ બંધાયા તો એમાં પણ સેનિટેશન તમે કહીએ તો હેલ્થમાં સુધારો થયા, કારણ કે ઓપન ડેફિકેશન છે એ અટકી
1: ગયું.
0: એટલે ટોયલેટ બન્યા તે એક બહુ જ મોટો ફાયદો એમાં પણ છે, કારણ કે બહેનોને પહેલા વહેલી સવારે જવું પડતું, હવે એમને એની ચિંતા નથી. એટલે એમની સેફટી પણ એક આપણે જોઈએ તો એ પણ વધી છે. પછી આપણે જોઈએ તો જીએસટી, તથા જ તમે જુઓ તો 2014માં સરકાર આવી, પછી જીએસટી આવ્યું. તો જીએસટી પણ એક બહુ મોટું રિફોર્મ છે. પહેલા આટલા બધા તમારે જે ઇનડાયરેક્ટ ટેક્સ હતા એ હવે સબઝ્યુમ થઈ ગયા એક જીએસટીમાં.
1: બરોબર છે.
0: અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા જે રેવન્યુઝ પહેલા કરતા અત્યારે જીએસટી થકી રેવન્યુ પણ સરકારના વધ્યા છે. એટલે બિઝનેસ માટે આજે ગુજરાત રેફ્રિજરેટર બનાવતું હોય તો એ રેફ્રિજરેટર ઇઝીલી એ મહારાષ્ટ્રને પહોંચાડી શકે છે, અને તમે એમાં જીએસટી ક્રેડિટ પણ લઈ શકો. એટલે રેવન્યુ પણ વધારો થયેલો છે.
1: એટલે સોનાબેન, આપણે એક વાક્યમાં કેવું હોય તો આર્થિક નીતિની જે અસર હોય છે જીવનના બીજા ક્ષેત્રો પર પણ પડે છે. એટલે એક આર્થિક નીતિ વિશે કોઈ નિર્ણય લેવાય, એનો ફાયદો આપણી લાઈફની ક્વોલિટી પર પણ પડે એવું આપણે કહી શકીએ.
0: ચોક્કસ ચોક્કસ, કારણ કે તમે જુઓ તો આ બધી જે યોજનાઓ છે એના થકી ક્વોલિટી ઓફ લાઈફ છે ઇમ્પ્રુવ થઈ.
1: એક્ઝેક્ટલી.
0: લોકોની ઇન્કમ વધી, લોકોને રોજગારી મળી, લોકો સારું ખાતા થયા. પહેલા ભૂખમરો એક મોટો પ્રશ્ન હતો, આજે ભૂખમરાથી કોઈ નથી મળતું, કારણ કે સરકાર 80% જનતાને ફ્રી ધન ધાન્ય આપે છે. અને બાકી તમે જુઓ તો પોવર્ટી, ગરીબી જે 2011માં કદાચ 29% જેવી હતી, એ ગરીબી આજે ઓછી 3.5% જેટલી થઈ ગઈ છે.
1: એટલે આખો એક બહુ જ મોટું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ.
0: એક્ઝેક્ટલી. અને ગરીબીની ડેફિનેશન પહેલા જે હતી તેંડુલકર કમિટીએ કેલરી ઇન્ટેક ઉપર જ હતી,
1: બરોબર.
0: પછી રામરાજન કમિટીએ એને વધારે બ્રોડ બનાવી દીધી. એટલે એમણે ગરીબીમાં મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, જેમાં એમણે હેલ્થ અને એજ્યુકેશનને પણ સાંકળી લીધી. એટલે જે ડેફિનેશન છે એ બહુ બ્રોડ થઈ, તેમ છતાં તમે જુઓ તો ગરીબી છે એ એકદમ 5% ઓછી, લગભગ 3.5% જેટલી રહી ગઈ છે.
1: અચ્છા, હવે એક અર્થશાસ્ત્રી તરીકે સોનાબેન, આપણે કેન્દ્ર સરકારની જે આપણો આર્થિક વિકાસ થયો એમાં જે મુખ્ય પરિબળો જે છે, મુખ્ય પ્રેરક પરિબળો છે, તમારી દ્રષ્ટિએ કયા કયા છે?
0: શું મુખ્ય પ્રેરક પરિબળો? તો ડિજિટલ ઇન્ડિયા. આપણે સૌથી પહેલા કહીશું કે ડિજિટલ ઇન્ડિયાના ફાયદા ખૂબ જ છે, કારણ કે પહેલા નાના નાના કામ માટે તમારે ગવર્મેન્ટ ઓફિસમાં જવું પડતું, અને આપણે જાણીએ છીએ કે ધક્કા બહુ ખાવા પડતા અને ટાઈમ પણ વેસ્ટ થતો. ડિજિટલ ઇન્ડિયાથી તમે નવો ધંધો બી ચાલુ કરવો હોય તો તમે ઓનલાઈન પોર્ટલ ખોલીને એમાં રજીસ્ટર કરી શકો છો.
1: બરોબર છે.
0: તો એક બહુ મોટું રિફોર્મ તમે ડિજિટલ ઇન્ડિયાને કહી શકો.
1: બરોબર.
0: સ્ટાર્ટઅપ ઇન્ડિયા, રાઈટ? આજે આપણે જોઈએ છીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત લગભગ 139 જેટલી યુનિકોર્ન બની, જેની નેટવર્ક છે કે 1 બિલિયન થી વધારે છે. આપણે ત્રીજા સ્થાને છીએ વર્લ્ડ માં, યુએસ અને ચાઇના પછી આપણે ત્રીજા સ્થાને આવીએ છીએ. એટલે આપણા યુવાઓ છે આમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત બી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનોમિક્સ માં આપણે જાણીએ છીએ કે જો સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એના ફાયદાઓ ઘણી બધી જગ્યાએ મળી જતા હોય છે. એટલે સારા રોડ બન્યા, સારા મેટ્રો ટ્રેન આવી,
1: રાઈટ,
0: ગામડાઓ કનેક્ટ થયા શહેરો સાથે. એટલે ખેડૂત હોય કે નાનો બિઝનેસમેન હોય એના માટે ટ્રાન્સપોર્ટેશન ની સુવિધાઓ એ બધી વધી, એના લીધે ટ્રાવેલ ટાઈમ પણ ઓછો થયો. તો આપણે જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને તરત નહીં પણ લાંબા ગાળે એ ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે લગભગ આપણે 25 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા તો કોરિયા છે અને ઇન્ડિયા છે લગભગ એક જ સ્થાન ઉપર હતા 50 વર્ષ પહેલા. પણ આજે આપણે જોઈએ કે કોરિયા ખૂબ આગળ નીકળી ગયું. કેમ? કારણ કે કોરિયાએ સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ પર ભાર મૂક્યો. કદાચ આપણે આઝાદી પછી આ વસ્તુઓને મિસ કરી ગયા. આજે હવે આ સરકારે ચાલુ કર્યું છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હેલ્થ, જો સારી તબિયત હશે તો પ્રોડક્ટિવિટી વધશે, પ્રોડક્ટિવિટી વધશે, ઉત્પાદન ક્ષમતા તો અલ્ટિમેટલી ગ્રોથ થવાનો જ છે. અને જે આપણે આયુષ્યમાન ભારત યોજના છે એના અંતર્ગત પણ આપણે જાણીએ છીએ કે છેવટના માણસને, ગરીબમાં ગરીબ માણસને પણ આજે હોસ્પિટલમાં સર્જરી હોય કે દાખલ કરવાનું હોય એના માટે પ્રાપ્ય થઈ ગઈ છે. એટલે બહુ નાની નાની વસ્તુઓ છે પણ એ ખૂબ જ જરૂરી વસ્તુ.
1: એટલે આપણે પછી સોનલબેન કે કેન્દ્ર સરકારનું ફોકસ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર છે, એટલે કે વ્યવસાય કરવાની સરળતા ઉપર છે અને એનો ફાયદો સામાન્ય માનવી સુધી પહોંચી રહ્યો છે.
0: ચોક્કસ. સો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ની વાત કરીએ તો 2014 પહેલા આપણે કદાચ 169મા સ્થાને હતા, આજે આપણે 63મા સ્થાને આવી ગયા.
1: બહુ મોટી પ્રગતિ.
0: એટલે બહુ મોટી પ્રગતિ છે. તો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ના લગભગ 10 પરિબળો છે, પેરામીટર્સ, જેમાં મેઇનલી આપણે જાણીએ તો કન્સ્ટ્રક્શન પરમિટ લેવી કે ઇલેક્ટ્રિસિટીની પરમિટ મળી જાય. સૌથી મોટું છે એ લેબર રિફોર્મ્સ થયા, જેમાં તમને જે ઉદ્યોગ સાહસિક છે એને ફ્લેક્સિબિલિટી મળી લેબર રિફોર્મ્સના અંતર્ગત. એટલે જે કોમ્પ્લિકેશન હતા, 29 લેબર લોસ હતા, જેને 4 જ લેબર કોડમાં કન્વર્ટ કરી દીધા. એટલે ખૂબ જ સુવિધાજનક થઈ ગયું, પેપર વર્ક ઓછું થઈ ગયું, સિંગલ વિન્ડો ક્લિયરન્સ. એટલે તમારે પહેલા એક ઉદ્યોગ ચાલુ કરવો હોય તો કદાચ 4-5 મહિના લાગી જતા.
1: બરોબર.
0: આજે તમારે એ સમય એકદમ ઓછો થઈ ગયો છે.
1: એટલે સુગમ બન્યું બધું.
0: કરેક્ટ. એટલે બહારની કંપનીઓને પણ અહીંયા બિઝનેસ કરવા આવવું હોય તો એ કદાચ પ્રોત્સાહન મળે છે, જેને આપણે ઇકોનોમિક્સમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કહીએ. બહારની કંપનીઓ અહીંયા આવીને પોતાનું બિઝનેસ કરશે, જેના કારણે અહીંયાના લોકોને પણ ફાયદો થશે ને ત્યાંના લોકોને ફાયદો થશે, આપણને વિદેશી હુંડિયામણ મળશે.
1: કેન્દ્ર સરકારનું એક ધ્યેય એ પણ છે કે ભારત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બને, એક અર્થશાસ્ત્ર તરીકે આપણો શું અભિપ્રાય છે?
0: શું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવા માટે પણ સરકારે ઘણી બધી યોજનાઓ છે એની પર ભાર મૂક્યો. દાખલા તરીકે મેક ઇન ઇન્ડિયા, તમે અહીંયા આવો અને અહીંયા ઉત્પાદન કરો. અને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, તમે વધારે પ્રોડ્યુસ કરશો તમને વધારે ઇન્સેન્ટિવ મળશે. તો આ બધી જે યોજનાઓ છે અલ્ટિમેટલી ટોટલ પ્રોડક્શનમાં વધારો કરશે, ઉત્પાદકતા વધશે. અને બાકી જે ક્વોલિટી ઓફ લાઈફની આપણે વાત કરી કે આરોગ્ય સારું હશે, એજ્યુકેશન સારું હશે, સ્કિલ હશે, તો કદાચ એને આપણે વધારે ઉત્પાદનમાં કન્વર્ટ કરી શકીશું. એટલે આજનો યુવા છે એ ભણેલો હશે અને સ્કિલ્ડ હશે તો ઓબ્વિયસલી એ વધારે સારું પ્રોડ્યુસ કરશે, કારણ કે એની ઉત્પાદકતા વધારે હશે. તો એ રીતે આપણે જોઈએ તો ટોટલ જે આઉટપુટ છે અને ગ્રોથ છે, આજે ભારત છે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી, લગભગ 7% ગ્રોથ વિશ્વમાં કોઈ દેશનો નથી, જે બતાવે છે કે આપણે
1: સાચા રસ્તે છીએ.
0: હા, સાચા રસ્તે છીએ.
1: બરોબર. હવે એક અર્થશાસ્ત્ર તરીકે એક વાક્યમાં જવાબ મારે તમને પૂછવો હોય કે ફક્ત આર્થિક વૃદ્ધિ પૂરતી કે સમાવેશી વૃદ્ધિ પૂરતી?
0: મારા મતે સમાવેશી વૃદ્ધિ પૂરતી, ઇન્ક્લુઝિવ ગ્રોથ હોવો જોઈએ. એટલે વિકાસ તો જ કામનો કે જો એ બધાને આવરી લે. અને જે શરૂઆતમાં મેં કીધું એમ છેવટના માણસને પણ આ વિકાસ છે એ આવરી લે છે. પછી એ ખેડૂત હોય કે એગ્રીકલ્ચરમાં આટલી બધી સ્કીમ આવી કે એને પણ ડ્રોન દીધી બહેનોને પણ આવરી લીધા. પહેલા કોઈ બહેનો વિશે વિચારતું જ નહોતું, પણ આપણે જો પ્રાયોરિટી લેબર ફોર્સ સર્વેના ડેટા જો

0: જેટલી બહેનો આજે એમ્પ્લોયડ છે એમાં લગભગ 80% બહેનો તો એગ્રીકલ્ચરમાં જ કામ કરે છે. શું વાત છે. તો એ જે કામ કરે છે એમને કંઈક તો ફાયદો થવો જોઈએ. તો આ ડ્રોન દીદી એ એગ્રીકલ્ચરમાં ઉદ્યોગ સાહસિકતા વધારવા માટે બહેનોને આ ડ્રોન આપવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે સેલ્ફ હેલ્પ ગ્રુપની જે બહેનો છે એમાં. સો એનાથી કેટલો ફાયદો થાય, તમે ફોરકાસ્ટ કરી શકો, તમે સારું વાવણી કરી શકો. હા, અને સોઇલ હેલ્થ કાર્ડ એ પણ દરેક ખેડૂતને એ પ્રાપ્ય બન્યા છે. નફતી દીદી, એટલે બહેનો ઉદ્યોગ સાહસિક છે પણ એમની પાસે મૂડી નથી, તો સરકાર એમને એમાં પણ હેલ્પ કરી લે છે. એટલે કદાચ આવતા સમયમાં એવું થશે કે ઘણી બધી બહેનો છે એ લેબર ફોર્સમાં એન્ટ્રી લેશે, અને એ ધીમે ધીમે વધી રહ્યું છે. 23% હતું, એનાથી હવે 45% જેવી બહેનો લગભગ હવે લેબર માર્કેટમાં છે. એનો મતલબ એમને કામ કરવું છે અને એમને અવસર મળે છે તો એ કામ કરે છે ઘરની બહાર.
1: તો પ્રધાનમંત્રીશ્રીનું એક ધ્યેય છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવું. તો એવા સંદર્ભમાં એક અર્થશાસ્ત્રી તરીકે આપનો સંદેશ યુવા મિત્રો માટે અને શ્રોતા મિત્રો માટે શું રહેશે?
0: ચોક્કસ, હું તો ઓપ્ટિમિસ્ટિક છું. એટલે 2047 આપણે વિકસિત ભારત થઈશું જ.
1: બરોબર છે.
0: જે રીતે હેલ્થ અને એજ્યુકેશન અને સ્કિલ ઉપર સરકાર ભાર મૂકી રહી છે, એનાથી ચોક્કસ છે એ આજનો યુવા છે ભારતને આગળ લઈ જવાનો છે. મારું તો એવું કહેવું છે કે આજે નોકરી શોધવાની જરૂર નથી, નોકરી આપો.
1: બરોબર છે. એવી તકો નિર્માણ કરો,
0: એવી તકો નિર્માણ કરો કે તમે 10 લોકોને નોકરી આપો.
1: બરોબર.
0: અને જો તમે જોબ સીકરની જગ્યાએ જોબ ગીવર બનશો તો આઈ થિંક અનએમ્પ્લોયમેન્ટનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. કારણ કે આપણે જાણીએ છીએ કે આજે બેકારી બેરોજગારી છે એ બહુ મોટો મુદ્દો છે. પણ કોણ બેરોજગાર છે? આપણે ફરીથી ડેટા જોઈએ તો જે સૌથી વધારે અશિક્ષિત છે ઇલિટરેટ, એમાં બેકારી સૌથી ઓછી છે.
1: બરોબર.
0: સૌથી વધારે બેકારી જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એમાં છે, લગભગ 2 ડિજિટમાં છે. તો પ્રશ્ન થાય કે આટલું ભણ્યા પછી કેવી રીતે એ બેકાર છે? તો આપણે એ રીતે પણ જોઈ શકીએ કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એ રાહ જોઈ રહ્યો છે કરેક્ટ ઓપોર્ચ્યુનિટી, એટલે એ વેઇટ કરી શકે છે.
1: બરોબર છે.
0: જયારે જે ઇલિટરેટ છે એ વેઇટ નથી કરી શકતો, એને એના ઘર માટે કમાવાનું છે, એના મા બાપને ભરણ પોષણ આપવાનું છે. જયારે આ જે ભણેલો ગણેલો છે એને ફ્રીડમ છે, એના પેરેન્ટ્સ છે એ કહે છે કે ઓકે બેટા તું ત્યાં જો, કરેક્ટ ઓપોર્ચ્યુનિટી આવે ત્યારે તું એન્ટર થા, કોઈ ઉતાવળ નથી, ત્યાં સુધી તું બીજી એકાદ ડિગ્રી લઈ લે. તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એજ્યુકેશનમાં પણ એનરોલમેન્ટ ખૂબ વધ્યું છે. જે લેટેસ્ટ અસર ડેટા પણ બતાવે છે કે બહેનોમાં એનરોલમેન્ટ વધારે વધ્યું છે ભાઈઓ કરતા, એટલે એક બહુ જ ખુશીની વાત છે,
1: સારું ચિહ્ન છે.
0: જેનો મતલબ એ થયો કે હાયર એજ્યુકેશન માટે પેરેન્ટ્સ છે બહેનોને મોકલે છે, અને કેમ મોકલે છે? કારણ કે યુનિવર્સિટી ને એટલી કોલેજો બની.
1: બરોબર.
0: તમે જુઓ તો 1000 થી વધારે યુનિવર્સિટી બની છે ને, અને કેટલી બધી નવી કોલેજો ખુલી, એટલે બહેનો છે આરામથી નાનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને કોઈ બી કોલેજમાં એડમિશન લઈ શકે છે.
1: એટલે એક રીતે જો તો માળખાકીય સુવિધાઓમાં જે સુધારો થયો, આપણે જે શૈક્ષણિક કે બીજી કોઈ પણ બધી સુવિધાઓ, બધી સુવિધાઓનો વધારો થયો, એની અસર આપણી જીવનની આપણી લાઈફની ક્વોલિટી પર પડી રહી છે. તો સમયમાં આપણે ભારત સરકારની જે છેલ્લા 12 વર્ષની જે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ છે એ વિશે આપણે એક ચિત્ર શ્રોતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આપણે બધા જ આશાવાદી છીએ કે આપણું જે સ્વપ્ન છે કે ભારતને એક વિકસિત ભારત 2047 સુધીમાં બનાવવું, એમાં આપણે આપણું યોગદાન આપી શકીએ આશા સાથે.
0: આપનો
1: આભાર અને આપણે ખૂબ સુવિધાઓ. થેન્ક યુ.
0: ખૂબ આભાર ત્રિલોકભાઈ આપનો પણ, અને આઈ વિશ 2047 સુધી ઇન્ડિયા વિકસિત ભારત બને
1: જી,
0: અને એમાં આપણે આપણું યોગદાન આગળ
1: આપી શકીએ. થેન્ક યુ.
2: આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિશેષ ચર્ચા, આર્થિક વિકાસની વધતી ગતિ. આ ચર્ચામાં અર્થશાસ્ત્રી પ્રોફેસર સોનલ યાદવ સાથે વાતચીત કરી રહ્યા હતા તિલોક સંઘાણી. પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.

આ સાથે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.

0: ज्ञानेंद्र छोड़ा
1: देखला
0: बीजा रूम में जाओ तमारो दीकरो अमारी कस्टडी में है अने तमे डिजिटल अरेस्ट में छो
1: डिजिटल अरेस्ट
0: देखला बापो बची जशो
1: आटला पैसा
0: अच्छा ठीक है एक ही मोबाइल है आमा प्रोसेसिंग माटे 30,000 आपी दो नहीं तो पित्रे जेल में जशो
1: जेल में तो तू जाइश तारो चारो रिकॉर्ड थई चुको छे डिजिटल अरेस्ट जेवू कई नथी होतुं आ बधुं फ्रॉड छे એટલે પેનિક ના કરો પોલીસ બેંક આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો તેમને પૈસા ન મોકલો અને તુરંત પોલીસમાં રિપોર્ટ કરો
2: હેલો મમ્મા
1: આરબીઆઈ કહે છે જાણકાર બનો સતર્ક રહો

0: आकाशवाणी राजकोट प्रस्तुत छे महिला संतोना जीवन कवन पर आधारित विशेष श्रेणी नारी संतोनी शब्द साधना लेखन अने रजूआत डॉक्टर निरंजन राज्यगुरु संगीत नियोजन डॉक्टर भरत पटेल निर्माण सहाय कानन छाया निर्माण अटल शर्मा આજે સાંભળીએ નારી સંત મીરાબાઈની વાણી ભજનના કલાકાર ગીતા ચૌહાણ
1: જન્મ જોગણ મીરા પ્રેમ લક્ષણ ભક્તિધારામાં અદ્વિતીય એવી આરત અને ઝંખલા લઈને આવે છે સમગ્ર ભારતીય પ્રેમ લક્ષણ ભક્તિ માર્ગમાં મીરાબાઈના પદોનું સ્થાન પ્રથમ પંક્તિનું છે કૃષ્ણ અને ગોપીના અનેક વિધ ભાવો અને એનું હૃદય સ્પર્શી આલેખન મીરાબાઈની વાણીમાં જોવા મળે મીરાબાઈ એમ ગાતા હોય કે મુગ

મુખરું મેં જોયું તારું સર્વે જગ થયું ખારું અને મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા. ભગવાન કૃષ્ણના વિરહમાં દરદ દીવાની બની જતી મીરાએ પ્રભુ વિરહની વેદનાના આંસુ પોતાની વાણીની અંદર અનેક વાર વહાવ્યા છે. ભગવાનની તાલાવેલી લાગતા એની નિંદર હરામ થઈ જાય, રડી રડીને આંખો રાતી ચોર થઈ જાય અને ઝંખનામાં ને ઝંખનામાં હૈયા ભીતર દવ બલે ખનખન ઝરે અંગાર, એવી સ્થિતિ મીરાબાઈએ વિશેષ કરીને વિપ્રલંબ શૃંગારનું ગાન કર્યું છે. જો કે પ્રભુ મિલનના આનંદના પદો પણ મળે, પણ એ વારંવાર કૃષ્ણની સહજ એવી સ્ત્રી સહજ લજ્જા લઈને આર્જવ લઈને, કારણ કે એનો શૃંગાર ક્યારેય મર્યાદા ઓળંગતો નથી. કૃષ્ણને પતિ તરીકે બાળપણથી સ્વીકાર્યા છે અને ગુજરાતી સાહિત્યમાં રાજસ્થાની અને ગુજરાતીમાં એના ચિરંજીવ એવા ઉર્મિક કાવ્યો આપણને મળે છે.

0: ना जीवन कवन पर आधारित विशेष श्रेणी नारी संतोनी शब्द साधना, लेखन अने रजूआत डॉक्टर निरंजन राज्यगुरु, संगीत नियोजन डॉक्टर भरत पटेल, निर्माण सहाय कानन छाया, निर्माण अटल शर्मा। आ हती आकाशवाणी राजकोट की प्रस्तुति।
1: બાળ મિત્રો, મીરાબાઈની ભક્તિ રચનાઓ આપણને એક અલગ ભાવ વિશ્વમાં લઈ જાય છે। આશા છે કે આપને અમારો આ નવો પ્રયાસ ચોક્કસ પસંદ પડી રહ્યો હશે। હજુ અનેક નારી સંતોની આવી જ ગૂઢ વાણીનો આપણે લાભ લેવાના છીએ આવતા અંકોમાં। હવે આજનો વિચાર વિમર્શ, આજે વાત કરીએ આજના બિન વિશેષ વિશે। આજે છે વિશ્વ રક્તદાતા દિવસ। દર વર્ષે 14 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસ એવા નિસ્વાર્થ રક્તદાતાઓને સમર્પિત છે જેઓ પોતાના રક્તનું દાન કરીને અનેક લોકોને નવજીવન આપે છે। તો રક્તદાનના મહત્વ, તેના લાભો અને સમાજમાં તેની જરૂરિયાત વિશે થોડી વાતો કરીશું। આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે રક્તદાનની પ્રવૃત્તિમાં લોકોને જાગૃત કરી વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન કરાવવાનો। વર્ષ 2004માં પ્રથમવાર 4 મુખ્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી। 14 જૂનનો દિવસ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક કાર્લ યંગ સ્ટાઇનરની જન્મજયંતિ નિમિત્તે પસંદ કરવામાં આવ્યો। તેમણે રક્તના વિવિધ ગ્રુપોની શોધ કરી હતી

ગરમીના ડૂબતા પ્રાણ બચાવી શકે છે. મિત્રો, વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી ગયું હોય તે તેનાથી પ્લાસ્ટિક જેવા પદાર્થો તો બનાવી શકે છે, પરંતુ લોહીનું એક ટીપું પણ કોઈ લેબોરેટરી કે ફેક્ટરીમાં બની શકતું નથી. એ તો માત્ર માનવ શરીર જ બનાવી શકે. એટલે જ જ્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી જીવન અને મોત વચ્ચે ઝોલા ખાય ત્યારે તેને અન્ય વ્યક્તિનું લોહી જ બચાવી શકે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં રક્તની ઉપલબ્ધતા કોઈપણ દેશની આરોગ્ય સેવા માટે અત્યંત જરૂરી છે. તેથી સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાનને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. ઘણા લોકોમાં રક્તદાન અંગે કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળે છે. કેટલાક લોકો માને છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડી જાય અથવા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય, પરંતુ તબીબી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરાયેલ રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. સામાન્ય રીતે 18 થી 65 વર્ષની વયનો અને નિર્ધારિત વજન ધરાવતો સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રક્તદાન દરમિયાન આશરે 350 થી 450 મિલીલીટર જેટલું રક્ત લેવામાં આવે છે, જે શરીર થોડા જ સમયમાં ફરીથી બનાવી લે છે. રક્તદાનની પ્રક્રિયા સરળ, સુરક્ષિત અને લગભગ 10 થી 15 મિનિટમાં પૂર્ણ થઈ જાય છે. રક્તદાન માત્ર જરૂરિયાતમંદ દર્દી માટે જ નહીં પણ દાતા માટે પણ લાભદાયક છે. રક્તદાન પહેલા આરોગ્યની પ્રાથમિક તપાસ કરાવવામાં આવે છે, જેને કારણે વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી મળે છે. સાથે જ રક્તદાનથી સમાજસેવાનો સંતોષ અને માનવતાની સેવાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. આજે આપણા દેશમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, બ્લડ બેંકો અને આરોગ્ય વિભાગો રક્તદાન શિબિરોનું આયોજન કરે છે. યુવાનો, મહિલાઓ અને સમાજના દરેક વર્ગના લોકો આગળ આવીને રક્તદાન કરે તો રક્તની અછત જેવી સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય. મિત્રો, વિશ્વ રક્તદાતા દિવસ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ એ આપે છે કે રક્તદાન એ ખરેખર મહાદાન છે. આ એવું દાન છે જેનાથી દાતાને કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેનાથી અન્યના જીવનને બચાવી શકાય છે. તો આવો આપણે સૌ સાથે મળીને રક્તદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરીને સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપીએ અને જરૂરિયાતમંદ લોકો માટે જીવનદાતા પણ બની શકીએ. તો મિત્રો, આશા છે કે આપને આ માહિતી ખરેખર ઉપયોગી પુરવાર થઈ હશે.

આ સરસ મજાના ગીત બાદ કાર્યક્રમ પૂરો કરવાનો થઈ રહ્યો છે સમય. સહિયર કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેઇલ દ્વારા ચોક્કસ પાઠવશો. તો અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ બરાબર 1 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1 વાગીને 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

આ સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આજના કલાકાર હતા સૃષ્ટિ ભટ્ટ. બરાબર 1:20 સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ઇડીની ફરિયાદ આધારે બેંગલુરૂમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન સાથે નીસમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांस के राष्ट्रपति इमैनुएल मैक्रों संयुक्त रूप से भारत इनोवेट्स की शुरुआत करेंगे. इस कार्यक्रम में दुनिया भर से 120 से ज्यादा भारतीय स्टार्टअप निवेशक और टेक्नोलॉजी लीडर्स शामिल होंगे. कार्यक्रम में नवाचार, उद्यमिता और उभरती हुई प्रौद्योगिकियों के क्षेत्र में भारत की बढ़ती ताकत को प्रदर्शित किया जाएगा. इसके बाद दोनों नेता भारत फ्रांस विशेष वैश्विक रणनीतिक साझेदारी में हुई प्रगति की समीक्षा और प्रौद्योगिकी, व्यापार तथा रक्षा जैसे क्षेत्रों में सहयोग बढ़ाने के तरीकों पर द्विपक्षीय बातचीत करेंगे. राष्ट्रपति मैक्रों द्वारा आयोजित भोज के बाद प्रधानमंत्री मोदी अपनी यात्रा के अगले चरण में स्लोवाकिया रवाना होंगे. शैलेश मैनम की रिपोर्ट के साथ समाचार कक्ष से विशाल शर्मा.
0: આ યાત્રા દરમિયાન શ્રી મોદી G7 સંમેલનમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સમાં યોજાનારી G7 બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. બંને નેતા આર્થિક વિકાસ, સપ્લાય ચેઇન, ટેકનોલોજીકલ નવીનતા, રોકાણ ભાગીદારી અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ G7 સંમેલન અમેરિકાની આર્થિક અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને આગળ વધારવા અને મિત્ર દેશો સાથે સહયોગ મજબૂત કરવાની તક પૂરી પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગત 12 વર્ષોમાં દેશમાં આરોગ્ય સંભાળ સેવા સુધારવા અને તેની રાહત દરે પૂરી પાડવા અનેક પગલાં લેવાયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના ગરીબો અને જરૂરિયાતમંદોને સારવાર પૂરી પાડે છે, જ્યારે જનઔષધિ કેન્દ્રો રાહત દરે દવાઓ પૂરી પાડે છે. પ્રધાનમંત્રી અમેરિકી દર્દીઓને સ્ટેન્ટ અને ઘૂંટણના પ્રત્યારોપણના ઓછા ભાવનો લાભ થશે. વધુમાં મેડિકલ કોલેજો અને બેઠકોના વિસ્તરણથી ડોક્ટર બનવાની તકોમાં વધારો થશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારની મુખ્ય આરોગ્ય યોજનાઓએ આરોગ્ય સંભાળને વધુ સુલભ અને સસ્તું બનાવ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગડકરીએ જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો કેશલેસ આરોગ્ય સંભાળ મેળવી રહ્યા છે અને તેનો વ્યાપ હવે વરિષ્ઠ નાગરિકો સુધી વિસ્તૃત કરાયો છે. તેમણે ઉમેર્યું, જનઔષધિ કેન્દ્ર દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ રાહત દરે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. પ્રવર્તન નિદેશાલય ઈડીની ફરિયાદના આધારે અમેરિકાની એક સંસ્થા અને અન્ય 6 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઈડી ફરિયાદના આધારે બેંગલુરૂની કોઠાનો પોલીસે ગત 11 જૂને ભારતીય ન્યાય સંહિતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં ભારતમાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ગેરકાયદેસર વિદેશી ભંડોળનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ કરાયો છે. ઈડીના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે નવેમ્બર 2025 થી એપ્રિલ 2026 વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કરીને આશરે 92.55 કરોડ રૂપિયાનો ગેરકાયદેસર ઉપયોગ કરાયો હતો. ઈડીનું કહેવું છે કે આ નાણાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ઉપાડવામાં આવ્યા હતા અને વિવિધ સ્થળોએ ખર્ચવામાં આવ્યા હતા. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે, જેમાં 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાંથી 2 રાંચીના અને 2 ગઢવા જિલ્લાના હતા, જ્યારે અન્ય યાત્રા ગીરડી અને સરાયકેલા ખરસાવન જિલ્લાના હતા. અધિકારીઓએ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov आज विश्व रक्तदाता दिवस निमित्त केन्द्रीय आरोग्य मंत्री जेपी नड्डाए लोगों ने स्वेच्छाए रक्तदान करवानी अपील करी छे। सोशल मीडिया संदेश में श्री नड्डाए कहा कि रक्तदान ए व्यक्ति ने नव जीवन आपवानो सौथी असरकारक अने पवित्र तक छे। तेमणे रक्तदान ना महत्व विषे जागृति वधारवा पर भार मूक्यो। आरोग्य ने परिवार कल्याण राज्य मंत्री प्रतापराव जाधवे पण लोकोने जवाबदारीपूर्वक रक्तदान करवा अने मानव जीवन बचाववामा महत्वपूर्ण भूमिका भजववा अपील करी छे। आयुष मंत्रालय आगामी 21 जूने आंतरराष्ट्रीय योग दिवस पहलाना कार्यक्रमों भाग रूपे आज सवारे एक वैश्विक ऑनलाइन योग सत्र आयोजन कर्यु। 130 देशों भाग लीधो हतो। आ कार्यक्रम उद्देश्य विश्वभरना योग उत्साहियों ने डिजिटल मंच पर एक साथ लावानो अने यूट्यूब लाइव योग स्ट्रीम पर सौथी वधु दर्शकों माटे गिनीस वर्ल्ड रेकॉर्ड स्थापवानो हतो। आ प्रसंगे आयुष मंत्री प्रतापराव जाधवे कह्युं कि योग एक वैश्विक जन चळवळ बनी गई छे। संयुक्त राष्ट्र द्वारा आंतरराष्ट्रीय योग दिवस की मान्यता भारत माटे गर्वनी वात छे अने ते आरोग्य तथा मानसिक सुखाकारी माटे योगनी वधती जती स्वीकृति ने प्रतिबिंबित करे छे। तेमणे लोकोने योगनी तेमणी दिनचर्यामां सामेल करवा अपील करी। दरमियान आंतरराष्ट्रीय योग दिवस पहला विदेश राज्यमंत्री कीर्तिवर्धन सिंह सर्वांगी स्वास्थ्य मानसिक सुखाकारी और प्रकृति साथ समय ने प्रोत्साहन आपवामां योगनी भूमिका पर प्रकाश पाड्यो। શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000 વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે। ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સાંસ્કૃતિક વારસાની ઉજવણીનું આયોજન સંગમમ ગ્લોબલ એકેડમી ઓફ ઇન્ડિયા અને શ્રીલંકાના સંગમી ઝિલિયા દ્વારા કરાયું। શ્રીલંકા ભારત અને અન્ય ઘણા દેશોના હજારો નર્તકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભરતનાટ્યમની શાશ્વત પરંપરા દર્શાવવાનો અને સરહદો પાર સાંસ્કૃતિક સંબંધને પ્રોત્સાહન આપવાનો હતો। કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા માર્ગ દ્વારા મુસાફરી કરશે। કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહનું પ્રસ્થાન સમારોહ નવી દિલ્હીમાં યોજાયો હતો। વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગરેટાએ સમારોહની અધ્યક્ષતા કરી હતી। શ્રી માર્ગરેટાએ યાત્રા માટે ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોના અથાગ પ્રયાસની પ્રશંસા કરી હતી। આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે। પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ।
2: આઈસીસી મહિલા T20 વિશ્વકપ મેં આજ ભારત કા સામના ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાન સે હોગા। મેચ બર્મિંગહમ કે એસ્બેસ્ટન મેં ભારતીય સમય કે અનુસાર શામ 7 સે શરુ હોગા। ભારત પાકિસ્તાન કે સાથ અબ તક હુએ 16 મેં સે 13 મેચ અપને નામ કર ચુકા હૈ।
0: ઈરાને તેમના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના અંતિમ સંસ્કારનો સમયપત્રક જાહેર કર્યો છે। ઈરાની સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ અંતિમ સંસ્કાર 4 અને 5 જુલાઈના રોજ તહેરાનના ઇમામ ખામેની દરગાહ ખાતે યોજાશે। 6 અને 7 તારીખે પવિત્ર શહેર કોમમાં ધાર્મિક વિધિઓ બાદ તેમને 9 જુલાઈના રોજ મસ્જિદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવશે। ઇટાલીના પાટનગર રોમમાં ગઈકાલે ઇટાલીમાં સ્થળાંતર થયેલા વિદેશીઓના સમર્થન અને વિરોધમાં અલગ અલગ પ્રદર્શન થયા। સ્થળાંતર કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરતી એક પહેલની સંસદમાં ચર્ચા કરવા જરૂરી 50,000 સહીઓ મળી ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી વારમાં ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રો સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે। ઈડીની ફરિયાદ આધારે બેંગલુરુમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 સામે કેસ। ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7 મોત। શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000 વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો। અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
3: આકાશવાણી અમદાવાદ, બરોડા, રાજકોટ ઓર ભુજ પ્રસ્તુત હૈ ફૌજી ભાઈઓ કે લીએ ફિલ્મી ગીતો કા કાર્યક્રમ જય ભારતી।

0: नमस्कार आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार प्रवेश अड़ियाचा वाँचे छे। राज्यभर में प्रधानमंत्री नरेन्द्र मोदी की सरकार में 12 वर्ष पूर्ण थवा निमित्ते 12 वर्ष विश्वास विकास जनकल्याण अंतर्गत विविध कार्यक्रम योजा रहा है। तेरे भावनगर में कैबिनेट मंत्री जीतू वाघाणी और जिला प्रभारी मंत्री कौशिक विकर्णे पत्रकार परिषद योजी आ कार्यक्रम अंगे माहिती आपी हती। ते मुजब जिला में पहला तबक्का जनकल्याण शिविर हेठ उज्जैन जिला पंचायत बैठक पर सेवा सेतु जेवा कार्यक्रम योजाया, जारे आवतीकाले 17 અને 19 જૂને યોજાનારા આગામી કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકને આવરી લેવાશે। જ્યારે જિલ્લામાં યોજાયેલી પ્રગતિ પથ યાત્રાનું ગઈકાલે પ્રસ્થાન કરાયું હતું। આ ઉપરાંત 16 થી 20 તારીખ સુધી જિલ્લામાં તાલુકા દીઠ યોજાનારા 1-1 કાર્યક્રમમાં અંદાજે 5 થી 10 સ્ટોલ દ્વારા કૃષિ પ્રદર્શન કરાશે। તો અમરેલીમાં આજે યોજાનારા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં વિકાસની 12 વર્ષની યાત્રા, જનકલ્યાણકારી યોજનાઓની સિદ્ધિ અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન અપાશે। આ ઉપરાંત જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસલક્ષી પ્રકલ્પો, આધુનિક સુવિધાઓ અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રગતિ પદયાત્રા પણ યોજાશે। કચ્છના ભુજમાં હમીરસર તળાવ ખાતે પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ સ્નાન કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ ચાવડાએ આરોગ્ય પથ વોકવેથી સ્મૃતિવન સંગ્રહાલય સુધીની સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી હતી। તો સુરતના નવયુગ મહાવિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મેયર માયા માવાણીની ઉપસ્થિતિમાં રાંદેર ઝોનની જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ। તેમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો અને કીટનું વિતરણ કરાયું હતું। વલસાડની ગ્રામ્ય સાંસદ ધવલ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે યોજાનારા 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમની માહિતી આપી। ડાંગના આહવાનો અતિથિગૃહ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે જ્યાં સુધી દેશનો ગરીબ સશક્ત નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો રહેશે।
1: પ્રધાનમંત્રી બન્યા એના પછી દરેક વિસ્તાર માટે, દરેક સેક્ટર માટે, દરેક વર્ગ માટે કામ કરીને આપણો દેશનું નામ કઈ રીતના રોશન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે। ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આયુષ્માન યોજના હોય, ડીબીટીના માધ્યમથી આપણે જનધનના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાની વાત હોય, દરેક લોકો માટે કામ કરીએ છીએ। કૃષિમાં વૃદ્ધિની વાત હોય, દૂધ ઉત્પાદનની વાત હોય, નેશનલ હાઈવેની વાત હોય કે પછી આપણી ટ્રેન કનેક્ટિવિટીની વાત હોય, એ બધા જ વસ્તુમાં નરેન્દ્ર મોદી સાહેબે અવિરત કામ કર્યું છે।
0: મહીસાગર આસોજી પોલીસે લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થતી 2 મહિલાને પકડી પાડી છે। આ બંને મહિલા ગોધરા અને નડિયાદમાં છુપાયેલી હતી। જોકે મહીસાગર પોલીસે પીડિત વ્યક્તિની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી બંનેની ધરપકડ કરી, જ્યારે તેમની સાથે જોડાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરી હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જીએલ ચૌધરીએ જણાવ્યું।
2: મહીસાગર જિલ્લામાં વિસ્તારમાં સારી છોકરી બતાવી અને એની જોડે લગ્ન વિધિ કરી એક મોટેરી દુલ્હનની ગેંગ હતી, તે બાબતમાં 2 મહિનામાં ગુનો દાખલ થયેલો, જેની તપાસમાં કુલ 7 આરોપી નીકળેલા હતા અને 7માંથી 2 આરોપી આજ રોજ SOG પકડ્યા છે। જો બંને 2 મહિનાની અંદર આશરે 2,70,000 લગ્નના વિધિના નામે અને ખોટી દુલ્હન બતાવી છેતરપિંડી કરી લોકો ફરિયાદી જોડેથી દાગીના સાથે અને દુલ્હન પોતે ભાગી ગયેલા હતા।
0: જામનગરના સાંસદ પુનરબેન માડમના માતા દેવાબેન હેમંતભાઈ માડમનું 78 વર્ષની વયે અવસાન થયું। અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે લાંબા સમયથી બીમાર સ્વર્ગીય દેવાબેન માડમે આજે અંતિમ શ્વાસ લીધા હતા। સાંજે 4:30 વાગે તેમના નિવાસસ્થાન નવા ગામ ઘેરથી તેમની અંતિમ યાત્રા યોજાશે। તેમના અવસાનથી માડમ પરિવાર અને ભાજપમાં શોકની લાગણી જોવા મળી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સૌને નિયમિત રક્તદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવામાં મદદરૂપ થવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ

0: મળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ જીઓ અને અમારા એક્સ હેન્ડલ @newsunderscore abi ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: નમસ્કાર, હવે આપ સાંભળશો મોદી સરકારના 12 વર્ષમાં થયેલી ડિજિટલ ક્રાંતિ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, જરા વિચારો, છેલ્લે તમે ક્યારે ખિસ્સામાંથી કળકળતી રૂપિયા 100ની નોટ કાઢીને કોઈને આપી હતી? યાદ નથી આવતું ને? અરે ભાઈ, યાદ આવે પણ કેમ? હવે તો પાણીપુરીની લારી ઉપર ઉભા હોઈએ કે શાકભાજી વાળા કાકા પાસે આપણો હાથ સીધો ખિસ્સામાંથી પાકીટ તરફ નહીં પણ મોબાઈલ તરફ જાય છે અને મોઢામાંથી એક જ શબ્દ નીકળે છે, કાકા જરા QR કોડ બતાવજો. હા શ્રોતા મિત્રો, આજ છે બદલાતું ભારત. મોદી સરકારના છેલ્લા 12 વર્ષના સુશાસનમાં દેશમાં જે ડિજિટલ ક્રાંતિ આવી છે તેણે આપણા જીવનને સાવ બદલી નાખ્યું છે. આ વિષય પર કોઈએ બહુ સરસ લખ્યું છે, હાથમાં મોબાઈલ અને આંગળી પર સંસાર છે, લાઈનો થઈ ગઈ છે ભૂતકાળ, હવે ડિજિટલ વ્યવહાર છે, વચ્ચેટિયાઓ ગાયબ થયા, સીધો ખાતામાં અધિકાર છે. આ નવું ભારત છે સાહેબ, અહીં ટેકનોલોજીનો જય જયકાર છે. આજે આ ડિજિટલ સફરના એવા કેટલાક પાસાઓ પર નજર કરીએ જેણે ક્રાંતિ સર્જી દીધી છે. સૌપ્રથમ વાત કરીએ DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની. શ્રોતા મિત્રો, પહેલા એક સમય હતો જ્યારે દિલ્હીથી 1 રૂપિયો નીકળતો હતો ગરીબ સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જતો, પણ આજે મોદી સરકારની DBT સિસ્ટમને કારણે વચેટિયાનો ખેલ કાયમ માટે ખતમ થઈ ગયો છે. PM કિસાન સન્માન નિધિ હોય, ગેસ સબસિડી હોય કે પછી સ્કોલરશીપ, સરકાર બટન દબાવે છે અને સેકન્ડમાં પૈસા સીધા જ ગરીબના બેંક ખાતામાં જમા થાય છે. કોઈ લાંચ નહીં, કોઈ ભ્રષ્ટાચાર નહીં. આનાથી સરકારે દેશના કરોડો રૂપિયાના ટેક્સ મની લીકેજ થતા બચાવ્યા છે. આવો PM કિસાનની સહાય DBT માધ્યમથી સીધી જ ખાતામાં મળતા શું કહે છે લાભાર્થીઓ સાંભળીએ.
3: 2000 નો PM કિસાન સન્માન આવે છે, એ રેગ્યુલર આવે છે અને સારી રીતે ઉપયોગી થાય છે. ખેતી કામમાં ખાતર પાણી દવા લાવવા માટે નિયમિત આવે છે અને ઉપયોગી સારી રીતે થાય છે.
2: ઉજ્જવલા યોજનાની સબસિડી પણ સીધી બેંક ખાતામાં જમા થતા લાભાર્થી મંજુલાબેને પ્રતિભાવ આપ્યો.
4: ઉજ્જવલા યોજનાની સબસિડી સીધી બેંક ખાતામાં જમા થવાથી અમને ખૂબ જ સુવિધા થઈ છે. અગાઉ સબસિડી મેળવવામાં વિલંબ કે મુશ્કેલીઓ આવતી હતી, પરંતુ હવે રકમ સીધી ખાતામાં આવવાથી પારદર્શિતા વધી છે અને સમયસર લાભ મળે છે.
2: વાત કરીએ સરકારની વધુ એક પહેલ ફાસ્ટટેગની. જે લોકો હાઈવે પર મુસાફર કરી છે તેમને ખબર હશે કે પહેલા ટોલ નાકા પર કલાકો સુધી લાંબી લાઇનોમાં ઉભું રહેવું પડતું હતું, છોટા પૈસા માટે માથાકૂટ અને ઇંધણનો ધુમાડો થતો, પણ ફાસ્ટટેગ આવ્યા પછી ગાડી સીધી જ વિન્ડસ્ક્રીન પર લાગેલી ચીપથી સ્કેન થાય છે, ટોલ ગેટ ખુલે છે અને ગાડી સરસરાટ કરતી નીકળી જાય છે. સમય બચ્યો, પેટ્રોલ ડીઝલ બચ્યું અને દેશનું પ્રદૂષણ પણ ઘટ્યું. છેલ્લે સ્માર્ટ વર્ક, આવો દરરોજ અમદાવાદ વડોદરા વચ્ચે અપડાઉન કરતા એક નોકરિયાતને સાંભળીએ.
5: હું યોગેન્દ્ર રાઠોડ અમદાવાદ થી વડોદરા મારી કાર લઈ નોકરી અર્થે જઉં છું. ફાસ્ટટેગ ના કારણે પહેલા જે વાહનોની લાંબી કતારો લાગતી હતી તે હવે બંધ થઈ ગઈ છે અને ફાસ્ટટેગ ના કારણે અમારા વાહનોની સલામતી પણ વધી છે. કારણ કે કોઈ જો અમારું વાહન લઈ જાય અથવા અમારું વાહન ક્યાં મુવમેન્ટ કર્યું છે, કયા ટોલ ટેક્સ થી પસાર થયું છે, તેની તમામ માહિતી તુરંત જ અમને મેસેજ સ્વરૂપે મોબાઈલ પર મળી જાય છે. આ પહેલ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, આજે અમેરિકા અને યુરોપ જેવા દેશો પણ આશ્ચર્યચકિત છે કે ભારતમાં એક નાનો ફેરિયો પણ ડિજિટલ પેમેન્ટ સ્વીકારે છે. દુનિયાના કુલ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના 40% વધુ ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં થાય છે. હવે પાકીટ ઘરે ભૂલાઈ જાય તો ચિંતા નથી, બસ મોબાઈલ ચાર્જ હોવો જોઈએ. આજે ચા વાળાથી લઈને શાકભાજી વાળા પણ UPI પેમેન્ટ સ્વીકારે છે. આવો પોતાના તમામ નાણાં UPI સ્વીકારનાર એક ચા વાળાને જ સાંભળીએ.
6: UPI ના કારણે છૂટા પૈસામાંથી ઝંઝટ રહેતી નથી, ચોરી કે નકલી નોટોનો પણ ભય ઓછો થઈ જાય છે, પૈસા તરત સીધા બેંક ખાતામાં જમા થાય છે, હિસાબ રાખવો બહુ સરળ થઈ જાય છે. મારું 90-95% પેમેન્ટ હું UPI દ્વારા સ્વીકારું છું. UPI પેમેન્ટના કારણે વધારે વધારે ગ્રાહકો મળી રહે છે.
2: શ્રોતા મિત્રો, ડિજિટલ વ્યવહારો અને UPI પેમેન્ટ કરવા માટે સૌથી જરૂરી છે ઇન્ટરનેટ, ત્યારે આ સુવિધા વ્યાજબી દરે રાખવી પણ અત્યંત આવશ્યક છે. કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા ઝુંબેશને કારણે દુનિયામાં સૌથી સસ્તું ઇન્ટરનેટ આજે ભારતમાં ઉપલબ્ધ છે. ગામડે ગામડે ઓપ્ટિકલ ફાઈબર પહોંચી ગયું છે અને હવે તો સુપરફાસ્ટ 5G નેટવર્ક પણ ધૂમ મચાવી રહ્યું છે. સરકારી સેવાઓ આંગળીના ટેરવે પહોંચી છે. હવે ઓફિસોના ધક્કા ખાવાના દિવસો ગયા, ડીજી લોકર ખોલો એટલે ડ્રાઇવિંગ લાયસન્સ થી લઈ માર્કશીટ સુધી બધું જ મોબાઈલમાં સુરક્ષિત. કોરોના કાળમાં આખું વિશ્વ જયારે રસીકરણના સર્ટિફિકેટ માટે ફાંફા મારતું હતું ત્યારે ભારતે કોવિન પોર્ટલ દ્વારા કરોડો લોકોને એક ક્લિક પર જ ડિજિટલ સર્ટિફિકેટ આપ્યું હતું. તો શ્રોતા મિત્રો, 12 વર્ષ પહેલા જે ડિજિટલ ભારતનું સપનું જોવામાં આવ્યું હતું તે આજે હકીકત બનીને આપણા ઘરમાં આપણા ખિસ્સામાં જીવી રહ્યું છે. આ ટેકનોલોજીએ માત્ર સુવિધા જ નથી આપી પણ દેશના સામાન્ય નાગરિકને સન્માન અને સશક્તિકરણ આપ્યું છે.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મોદી સરકારના 12 વર્ષમાં થયેલી ડિજિટલ ક્રાંતિ અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ સંઘગાન શિક્ષણ. સંઘગાન શિક્ષણમાં આજે સાંભળશો કન્નડ ભાષાનું ગીત, જેના બોલ છે હરિથી હાવું હરિથી હાવું. ગીતકાર છે બી આર ગીતા.

કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. બપોરના 3 વાગ્યા છે. અમારી પ્રસારણ સભા અહીં સમાપ્ત થાય છે. સાંજે 5 વાગે બીજી સભાના આરંભે આજ મીટર્સ પર ફરી મળીશું. આપ ત્યાં સુધી ડીટીએચ પ્રસારણ સાંભળી શકશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.

પાટોજના તાલુકાના ધાંગરી ગામ સહિત રાજ્યનું સીમાડું બતાવ્યું. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટનલમાંથી પસાર થતી વખતે કાન પાડીને અવાજ ન થાય તેવી વૈશ્વિક સ્તરની અત્યાધુનિક ટેકનોલોજી જાપાનની ટનલ હુડ ટેકનોલોજીનો દેશમાં પ્રથમ વખત ઉપયોગ થયો. ડાંગની સ્ટ્રોબેરીએ ખેડૂતોની કિસ્મત બદલી, એટલે ફ્રાન્સના ફળે લાખોની કમાણી કરાવી. અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં નોંધ. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્તદાનનું મહત્વ સમજાવ્યું. ગુજરાત આસપાસ બે વરસાદી સિસ્ટમ સક્રિય, ચોમાસું નબળું પડ્યું. હવે પછીના મુખ્ય સમાચારો સાંજે 7:05 આકાશે.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવશો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજા માત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર

0: ਸਰਕਾਰੀ ਸੁਰਕਸ਼ਾਨੀ ਖਾਤਰੀ ਗੁਜਰਾਤ ਮਰੀਨ ਪੁਲਿਸ ਦੁਆਰਾ ਜਨ ਹਿੱਤਾਂ ਪ੍ਰਸਾਰਿਤ
1: મિત્રો ગોલમહોર કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ અરિજિત સિંહના સ્વરમાં ફિલ્મ એમ એસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી

0: મિત્રો, આ ગીત સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે લોકસંગીત. આજે આપ સાંભળશો વિરમભાઈ દેસાઈના કંઠે લોકગીતો અને ભરત નાડિયાના સ્વરમાં પ્રાચીન ભજનો. પરંતુ તે પહેલા એક નાનકડો વિજ્ઞાપન વિરામ.
1: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવડા. આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में. जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है, सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है, तब से नॉर्थ ईस्ट से दूरियां घटी हैं.
3: नॉर्थ ईस्ट अब दूर नहीं रहा, नॉर्थ ईस्ट अब दिल के भी पास है, दिल्ली के भी पास है.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.
4: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
4: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: મિત્રો, લોકસંગીતના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ ભરત નાડિયાના સ્વરમાં જેઠીરામની આ રચના.

0: ગુજરાત વગેરે કર્યો તો જીવનની જેમ કરવા તરફ ગુજરાત મરીન પોલીસને વન ઇયર વોરંટી પ્રદાન કરી આપની સજાગતાની તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત
1: મુદ્રા લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ વિરમભાઈ દેસાઈના કંઠે લોકગીતો.

મિત્રો, આ સાથે જ લોક સંગીતનો આ કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:15 સંધ્યામાં સમાચાર અપાશે.

ચીન ભારત જે માયર ઇન ખાસ ઇજલાસ જે મેઝબાની કરણ વારે મોકે કે ફ્રાન્સ લાય ઇઝ્ઝત અફસાઈએ વારો લમો કરે બુદાયો એ મોકે તે વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર વાણિજ્ય વ્યાપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ રાષ્ટ્ર સલામતી સલાહકાર અજીત દોભાલ અને ઇન્ફોસિસ જો સંસ્થાપક નારાયણ મૂર્તિ સમેત ભર ખાસ ચીન મોજુદ રહ્યું પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સ જો રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારત ફ્રાન્સ ખાસ આલમી રણનીતિક રિશ્તન મેં થયેલા તરકીએ જો જાયઝો બી વઠના એના વચ્ચે મેં તાજા ખબર મળી આહે કે પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સ જે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વચ્ચે મેં હેના વખતે નીઝ જે તવારીકે મશહૂર વિલા કેરલોસ મેં વફદી સતહ તે ખાસ બેઠક શરૂ થઈ રહી આહે પ્રધાનમંત્રી આજે શામ જો સ્લોવેકિયા જી રાજધાની બ્રાટિસ્લાવા મેં રિવાયતી સ્લોવાકિક શૈલીએ મેં સ્વાગત કર્યું વેંદું મરકજી માલી વઝીરાણી નિર્મલા સીતારમણ બુધાયો આહે કે કર્ણાટક કે યુપીએ સરકાર જે વક્ત જે ભેટ મેં મરકજી ડલ જે રૂપ મેં પંજૂણી રકમ હાસિલ થઈ આહે બેંગલુરુ મેં વિકસિત ભારત સાથે જોડેલ એક કાર્યક્રમ કે ખિતાબ કંદે માલી વઝીરાણી બુધાયો તો કર્ણાટક કે લગભગ 4 લાખ કરોડ રૂપિયા રકમ બકાવ મહેસૂલ જે મળી આહે શ્રીમતી સીતારમણ કર્ણાટક સરકાર દ્વારા લગાયેલ ઉન તહોમત કે સાફ લફ્ઝન મેં ખારજ કર્યો જેને સુબાઈ સરકાર પર ઇલ્ઝામ લગાવ્યો આહે સુબાઈ સરકાર મરકજી સરકાર પર ઇલ્ઝામ લગાવ્યો આહે કે મરકજી સરકાર મુનાસિબ માલી ઇમદાદ નદીની આહે મધ્યપ્રદેશ મુખ્યમંત્રી મોહન યાદવ આજે સાગર જિલ્લો મેં મુંતજિમ સમારોહ મેં લાડલી બહેન યોજના જી 17 કિસ્ત જારી કઈ સુબે જે 1.25 કરોડ ખાં બી વધીક મહિલા ફેઝમંદન જે બેંક ખાતન મેં 1,125 કરોડ રૂપિયા ખાં બી વધીક જી રકમ જમા કરાઈ વઈ મુખ્યમંત્રીએ દેવડી વિધાનસભા ખિતે મેં અટકલ 191 કરોડ રૂપિયા ખાં બી વધીક જું 53 વિકાસ યોજનાઓ જી બી શુભ શરૂઆત કઈ એ ખબરો તમે આકાશવાણી પર બધી રહ્યા વધીક ખબરોની જે તફસીલ છે તમે અમારી વેબસાઇટ newsonair.gov.in કે લોગિન કરી શકો છો આકાશવાણી કા સિંધી સમાચાર તમે સંજે યુટ્યુબ ચેનલ એર ન્યૂઝ ગુજરાત પે ભી બોધી શકો છો સડક આંદ્ર ફતે કોમી શહેર જે મરકજી મંત્રી નીતિન ગડકરી બુધાયો આહે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી રહેનુમાઈ હેઠ ગુજરલ હિક નહાકે મેં ભારત જે સહિત ખિતે મેં ક્રાંતિકારી બદલાવ આયા આહિન સોશિયલ મીડિયા પોસ્ટ મેં શ્રી ગડકરી બુધાયો તો આયુષ્માન ભારત યોજના તહેત કરોડો મુલ્કવાસીન કે કેશલેસ સહિત સેવા જો લાભ મળ્યો આહે અને હાણે ઇન યોજના જો દાયરો બુઝુર્ગ નાગરિકન તાઈ બી વધાવ્યો આહે મરકજી મંત્રીએ ધ્યાન દોર્યો કે જન ઔષધિ કેન્દ્ર જરીએ કિફાયતી કિંમતન તે બહેતર માયાજ જો દવાઓ મળી રહ્યું આહે બે તરફ મરકજી સહિત મંત્રી જે પી નડ્ડા બુધાયો તો ગુજરાત 12 સાલન મેં મુલ્ક જે સહિત સેવાઓ મેં સારા જોગા સુધાર થયા આહે શ્રી નડ્ડા ચયો તો તંદુરસ્ત નાગરિક ઈ મુલ્ક જી તાકત આહે સહિત મંત્રી જગત પ્રકાશ નડ્ડા વિશ્વ રક્તદાતા ડી યાની વર્લ્ડ બ્લડ ડોનર ડે કે પંજી ઈચ્છા સા રક્તદાન કરણ જી અપીલ કઈ આહે આયુષ વજરાત અને યુટ્યુબ તે મુંતજમ લાઇવ યોગ ઇજલાસ જરીએ 9 ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કાયમ કર્યો આહે એના ઓનલાઈન યોગ કાર્યક્રમ મેં 4,55,000 ખાં બી વધીક માણુન હિસ્સો વરતો જમ્મુ અને કાશ્મીર મેં કાલે દેર રાત જમ્મુ શહેર જે બહેરી ઇલાકે મેં નગરોટા જે વેજો એક કાર અને બસ જે વિચ મેં ટકરા ને સબબ હાદસો થયો આહે એના હાદસે મેં લગભગ 3 માણુ મોત જો વખ બન્યા આહેન ઓડા ઝારખંડ મેં ગુજરાત 24 કલાક દોરાન વિદ્યુત કરણ સબબ થયેલા મુખ્તલિફ વાકન મેં 7 માણુ અજલ જો શિકાર થયા આહેન

આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર ટ્રાફિક સમય વાંચે છે. નમસ્કાર. રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ભુજમાં હમીરસર તળાવ ખાતે પ્રભારી મંત્રી કાંતિલાલ અંગુઠિયાએ શ્રમદાન કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. શ્રી અંગુઠિયાએ નાગરિકોને દૈનિક ધોરણે જેમ ઘરની સફાઈ કરવામાં આવતી હોય તે જ રીતે શહેર તથા આસપાસના વિસ્તારોની સફાઈ બાબતે બારે માસ સક્રિય બની યોગદાન આપવા આહવાન કર્યું હતું. આ ઝુંબેશ હેઠળ ઉપસ્થિત ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી વિક્રમ શાંગાએ સ્વચ્છાગ્રહી બનવાની હાકલ કરતા નાગરિકોને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા સંદેશ આપ્યો હતો. હમીરસર તળાવ ખાતે સમયથી સીધી નૂતન ભારતની સફળ ભારત 3.0 પરિવર્તન દાયકાની થીમ હેઠળ આયોજિત પ્રદર્શનીને ખુલ્લી મૂકવામાં આવી હતી. ભારત અને કચ્છના વિકાસની થીમ પર શાળા અને ફાઇન આર્ટ્સના યુવાઓ માટે યોજાયેલી ચિત્ર સ્પર્ધાના ચિત્રોને પણ મહાનુભાવોએ નિહાળી લાઈવ ચિત્રકારતા કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા. યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ પ્રદર્શનીને ભુજવાસીઓ 3 દિવસ નિહાળી શકશે. સાંસદ વિનોદ ચાવડા, શિક્ષણ રાજ્યમંત્રી વિક્રમ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, આરોગ્ય પથ વોકવેથી સ્મૃતિવન સંગ્રહાલય સુધીની સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે નગરપતિ શીતલ શાહ, કચ્છ કલેક્ટર અનિલ રાણાવાસિયા, સ્થાનિક કાઉન્સિલરો, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સૌને નિયમિત રક્તદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવામાં મદદરૂપ થવા સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. રક્તદાનને સાચું મહાદાન ગણાવતા સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પટેલે કહ્યું હતું કે રક્તદાન જેવા સેવા યજ્ઞમાં જોડાઈને સ્વસ્થ સમાજ, સ્વસ્થ ગુજરાતના નિર્માણમાં યોગદાન આપતા તમામ રક્તદાતાઓ તેમજ સંસ્થાઓની માનવતા સભર પ્રવૃત્તિઓને બિરદાવીએ.

ખાતા ઉલ્લેખનીય છે કે થેલેસેમિયા કેન્સર અકસ્માત અપ્રસૂતિ અને મોટા ઓપરેશનના દર્દીઓ માટે રક્ત એ ઇમરજન્સીમાં જીવાદોરી સમાન છે. ત્યારે ભુજની જનરલ હોસ્પિટલમાં વિતેલા વર્ષ જૂન 2025 થી મે 2026 દરમિયાન 12,548 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. ગાંધીધામ શહેરમાં પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા રવિવારે સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને પોલીસ અધિક્ષક કચેરી ગાંધીધામ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી. લોકોને સ્વાસ્થ્ય અંગે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રેલીમાં જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં સાયકલ સાથે જોડાયા હતા. પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર વાઘમાર સહિતના અધિકારીઓએ પોતે સાયકલિંગ કરીને સંકુલના માર્ગ ઉપર ફિટ ઇન્ડિયાનો પ્રેરણાદાયી સંદેશ પ્રસારિત કર્યો હતો. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં શરૂ કરાયેલી નાળાની સફાઈની ભુજ નગરપાલિકાના પદાધિકારી દ્વારા જ્યાં જ્યાં નાળાની સફાઈ ચાલુ છે ત્યાંની સ્થળ મુલાકાત લઈ થઈ રહેલા કામોની સમીક્ષા કરી હતી. ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલ શાહે જણાવ્યું હતું કે પ્રી મોન્સૂન નાળાની સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને આ થઈ રહેલા કામોને સત્વરે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. રેલવે લાઇનનું કામ થઈ ગયા બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવા રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ભચાઉ તાલુકાના નવાગામ નજીક આવેલી બંધ પડેલી ડીવીડી બનાવતી ખાનગી કંપનીમાં ગઈકાલે મોડી સાંજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી.

તૈયારી પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. બિરલા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કેએમ પટેલ આરોગ્યધામ ખાતે મગજના વિવિધ રોગો તેમજ કંપવાની બીમારી અંગે નિઃશુલ્ક નિદાન અને જાગૃત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરના પહેલા દિવસે 56 થી પણ વધારે દર્દીઓએ પોતાની તપાસ કરાવી આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો. આ શિબિરમાં નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓની વિગતવાર તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત મગજના રોગો, દવાઓના નિયમિત સેવન તથા રોજિંદા જીવનમાં કઈ કાળજી રાખવી તે અંગે વિશેષ સેમિનારનું આયોજન પણ કરવામાં આવ્યું. ગાંધીધામ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા નેશનલ ટેલેન્ટ સેલ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સીએના વિદ્યાર્થીઓને રેલી પ્રતિભાને પ્રોત્સાહિત કરવાના અને તેમના આત્મવિશ્વાસમાં વધારો કરવા તેમજ અભ્યાસ સાથે સહપાઠક અવતીર્ણ વિદ્યાર્થીઓ સક્રિય ભાગ લે તે માટે પ્રેરિત થાય અને માટે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત તેમાં વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, પ્રશ્નોત્તરી, ચેસ, ચિત્ર સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: તેને સલાહ આપી રહ્યા છે શ્રી ભૈરવ બાપુ.
1: આ પ્રવૃત્તિઓની એક ઝલક તમને પાસેથી જ મળીએ.
0: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે તમને વિષ્ણુ બાપુની જગ્યા એટલે કાર્યાદ જે સંસ્થાન ધર્મ સંસ્થાન છે ત્યાં લઈ જઈએ છે, અને એ પણ એવી વિગતોની પરિચય માટે તમને લઈ જઈએ છે કે જ્યાં જૈવિક વિવિધતાના જતન માટે ખૂબ કામ થઈ રહ્યું છે. એ કામને આપણે જયારે તમે સાંભળશો ત્યારે તમને થશે કે અમારે પણ એક વખત વિષ્ણુ બાપુની જગ્યાની મુલાકાતે જવું જોઈએ, અને એટલા માટે જ આજે અમે બેઠા છીએ સંસ્થાના સંચાલક જગ્યાના સંચાલક શ્રી ભૈરવ બાપુ સાથે. આપણે સૌ પ્રથમ તમારા બધા વતી એમનું સ્વાગત કરીએ. નમસ્તે ભૈરવ બાપુ.
2: નમસ્તે, રામ રામ, જય રવાનાથ. સર્વપ્રથમ તો આકાશવાણીથી ઇનાબેન મોદી અને તરુભાઈ નું સ્વાગત છે અમારી સંસ્થામાં. ખાસ તો આપ જયારે અમારી સંસ્થામાં આવ્યા છો ત્યારે જે વિષ્ણુ બાપુની જગ્યા તરીકે આ ખૂબ જ મોટું નામ છે. આ જગ્યાના સ્થાપક સંત એટલે પૂજ્ય વિષ્ણુ બાપુ, અને વિષ્ણુ બાપુ થી લઈ આજે ગાદીપતિ પૂજ્ય નિર્મળા ભાઈ એટલે 7મી પેઢી છે. ખાસ જયારે આપણે ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે આ સંસ્થામાં ઘણી બધી સેવાઓ અને પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં કે આજે આપણે ઉલ્લેખ કર્યો એમ કે જૈવિક વિવિધતા, જેમ કે આપણું પર્યાવરણ નું કઈ રીતે સંરક્ષણ થાય, સ્વચ્છતા, ઉત્તમ અમારી પશુશાળા છે, ઉત્તમ ગીર ગાયની ગૌશાળા છે, એ જ રીતે સારામાં સારી રીતે પૂજ્ય વિષ્ણુ બાપુ થી લઈને આજે અમારી સંસ્થામાં જાફરાબાદી દેશ જે નસલ છે એને પણ સારામાં સારી રીતે એનું સંવર્ધન થઈ રહ્યું છે.

0: શુભ વનસ્પતિ એમાં આપણે કેમ કે ઔષધિ વનસ્પતિ એ બધું જ લગ્ન કહીએ છીએ. આપણે એક પ્રોગ્રામમાં આપણે હરિયાણ ગુજરાતમાં વાત કરી હતી કે નક્ષત્ર ગણને રાશિ ગણને એ પણ અહીંયા ઉભો કરી રહ્યા છે અને અલગ અલગ રાશિ પ્રમાણેના અલગ અલગ નક્ષત્ર પ્રમાણેના વૃક્ષો પણ અહીંયા ઉગાય છે. વડ અને પેપર પણ અહીંયા એટલા સરસ અને સુંદર છે, તો એના વિશે કઈક બાપુ આપ કઈ કહો.
1: ખાસ તો આ સંસ્થામાં અમારે જે નામ ઈશાના બાપુનું જન્મસ્થળ છે ત્યાં પીપળાનું વૃક્ષ છે અને ખૂબ મહિમા છે અમારી આ સંસ્થામાં. જે પણ લોકો આવે ત્યાં પીપળાની પ્રદક્ષિણા કરે છે અને એનું બધાને ફળ પણ મળે છે. એ જ રીતે આપણે કીધું અમારી સંસ્થામાં જે નવું ડેવલપમેન્ટ થયું છે ત્યાં અમે ઓલરેડી નક્ષત્ર વન બનાવી દીધું છે. જે આપણે 27 નક્ષત્ર જે પણ નક્ષત્ર પ્રમાણે જે ગાય આવે એના મુહૂર્તમાં અને મંત્રોચ્ચાર સાથે આપણે પ્લાન્ટેશન કર્યું છે. એટલે નક્ષત્રવન પણ છે, નક્ષત્રવન પછી અમે એક રાશિવન બનાવ્યું છે એ પણ આપણી રાશિ પ્રમાણે એના મુહૂર્ત પ્રમાણે એ પણ બધા પ્લાન્ટેશન આપણે મંત્રોચ્ચાર સાથે કરેલા છે. એ જ રીતે એક ગ્રહવન પણ બનાવ્યું છે જે આપણે ગ્રહ પ્રમાણે જે ધારો આવે છે એ પણ મુહૂર્ત પ્રમાણે એના મંત્રોચ્ચાર સાથે આપણે એનું પ્લાન્ટેશન કર્યું છે. અને એક વન એવું બનાવ્યું છે કે જ્યાં લુપ્ત અત્યારે ઘણા ઝાડોમાં આવ્યું છે કે લુપ્ત થતા હોય છે થવાની આરે છે તો એક આખું વન લુપ્ત થતા ઝાડોનું વન બનાવીએ છીએ. એના માટે આખી ટીમ તૈયાર કરી રહી છે, બધું એનું સર્વે થશે અને પછી એનું પણ અમે પ્લાન્ટેશન કરશું. અને એક ત્યાં રામ વન બનાવીએ છીએ એટલે જે આખું અમે અહીંથી 7 કિલોમીટર દૂર આપણી જગ્યા છે જેનું નામ આપ્યું છે નિર્મળ ધામ. નિર્મળ ધામ માં 5 વન અમે બનાવીએ છીએ, નક્ષત્ર વન, ગ્રહ વન, રાશિ વન, રામ વન અને લુપ્ત થતા ગાળાનું વન.
0: એટલે તરફ સાચી વાત છે કે આપણા કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ જ છે કે આપણા જે લુપ્ત થતા વનસ્પતિ વૃક્ષો જે છે એને ફરી પાછી પુનઃપ્રાપ્ત કરવા માટે સરકાર પણ એટલા જ પ્રયત્નશીલ છે. સરકાર એના માટે કામ પુષ્કળ કરી રહી છે અને આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રીનો પણ એ જ સંદેશ છે કે પ્રકૃતિને બચાવો. ખાસ બાપુ આપણે એ પૂછવું છે કે અત્યારે જે સેન્દ્રિય ખાતર વાપરે છે કે આડેધડ રાસાયણિક ખાતરો વાપરે છે તો હવે ધીમે ધીમે આપણે સજીવ ખેતી તરફ, પ્રાકૃતિક ખેતી તરફ એને અલગ અલગ નામ આપેલા છે, અરસિયાની ખેતી તરફ એવી રીતે આપણે વળી રહ્યા છે, તો એવા પણ પ્રયાસો જો કરાઈ રહ્યા હોય તો અમને જણાવશો.
1: આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે બધાને આપણને સૌને પ્રોત્સાહિત કરે છે પ્રાકૃતિક ખેતી તરફ અને આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી એમનો પણ એવો આગ્રહ છે કે બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે. એ જ રીતે અમે પણ આ સંસ્થા દ્વારા પ્રયોગ કર્યો છે અને અમારા ફાર્મમાં પણ અમે પ્રાકૃતિક ખેતીનું એક મોડેલ બનાવ્યું છે જેથી કરીને જે અમારી સંસ્થા સાથે 1600 ગામ જોડાયેલા છે, 1600 ગામના ખેડૂતો અહીં આવે એ અમારા મોડેલની મુલાકાત લે અને એમાંથી અમને પ્રેરણા મળે. એટલે ખાસ
2: અનાજની કે પાકોની જાતો પણ વિશેષ છે. દાખલા તરીકે આપણો બાજરો એટલો જ જાણીતો છે, એવા જ કેટલાક કઠોળ છે, તો એ બધાને સાચવવા માટે એના બિયારણ માટે એના વાવવા માટે આપણા પ્રયત્નો થઈ રહ્યા છે. ખરે
1: સૂર્યોદય

0: સોલાર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધા લાઈટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડો ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: ત્રીજા તબક્કા હેઠળ યોજાયેલા ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમમાં पर्यावरण संरक्षण संकल्प साथ जोड़ाया था। प्रधानमंत्री नरेन्द्र मोदी ने विजन थी बनेलू अहमदाबाद न साइंस सीटी वैश्विक ज्ञान और आधुनिक प्रगति न जीवंत प्रतीक बनी गयु। 2026 सुधी में अंदाजे 1,45,00,000 थी वधु विज्ञान प्रेमीओए और विद्यार्थीओए साइंस सीटी की मुलाकात लीधी। साइंस सीटी आज नवी पेढ़ी में वैज्ञानिक अभिगम संशोधन और नवीनता जगावत एक श्रेष्ठ माध्यम बन्यु। અમદાવાદમાં વર્ષ 1990માં ગુજરાત સાયન્સ સિટીની સ્થાપના કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના કાર્યકાળમાં આધુનિકીકરણ અને વિસ્તારના પ્રયાસથી આ સંસ્થાની વિકાસ યાત્રા વધુ વેગવંતી બની હતી। સત્તાવાર યાદી મુજબ વિજ્ઞાન અને ટેકનોલોજીને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના પ્રધાનમંત્રીના વિઝનના પરિણામે સાયન્સ સિટીની જેપાક રોબોટિક્સ એક્વેટિક એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી પ્લેનેટ ઓફ એનર્જી એજ્યુકેશન પાર્ક મ્યુઝિકલ ફાઉન્ડેશન દ્વારા દેશના અગ્રણી વિજ્ઞાન કેન્દ્રમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે। એટલું જ નહીં, વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આ

0: પ્રગતિનું વૈશ્વિક પ્રતિક બન્યું છે. શિરાજી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ _ABLEને ફોલો કરશો. રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિ પથ યાત્રા યોજાઈ ગઈ હતી. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભેખાજી ઠાકોરે વધુ માહિતી આપી છે.
1: આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને એમના સુશાસનમાં 12 વર્ષ પૂર્ણ થયા. સૌથી વધુ વડાપ્રધાન તરીકે શાસન કરવાનો રેકોર્ડ એમના નામે થયો છે. ત્યારે સમગ્ર દેશ અને ગુજરાતની અંદર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા એમના દીર્ઘાયુ માટે અને તંદુરસ્તી માટે, અને એમાં મોટી સંખ્યામાં નગરજનો ભાઈઓ બહેનો જોડાયા હતા.
0: આવતીકાલે યાત્રી સુવિધા દિવસ ઉજવાશે. તે અંતર્ગત રાજકોટ આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર વિવિધ કાર્યક્રમ યોજાશે. દરમિયાન રાષ્ટ્રીય ગીત, વંદનાત્રમનું સમૂહગાન, રક્તદાન શિબિર અને નિઃશુલ્ક આરોગ્ય તપાસ શિબિર પણ યોજાશે. સુરેન્દ્રનગર ખાતે પ્રભારી મંત્રી દર્શના વાઘેલાએ મીડિયા સંવાદને સંબોધતા કહ્યું, વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના 12 વર્ષ દરમિયાન અનેક યોજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામેશ્વર યાદવે કહ્યું, સૌરાષ્ટ્ર કચ્છમાં પહેલા 3 દિવસ વરસાદ નહીં પડે, જ્યારે સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ રાજ્યમાં આ વખતે ચોમાસાના આગમનમાં પણ વિલંબ થશે તેમ શ્રી યાદવે ઉમેર્યું હતું.

0: આજે 14 જૂને વિશ્વ રક્તદાતા દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે વલસાડના અમીષા શાહે સતત 50 વખત રક્તદાન કરી અનેક લોકોના જીવનમાં અજવાળું પાથર્યું છે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
1: મેં 29 વર્ષની વયે 2 બાળકોની માતા બન્યા પછી ફર્સ્ટ બ્લડ ડોનેટ કર્યું અને મેં આજે 50મી વખત બ્લડ ડોનેટ કમ્પ્લીટ કર્યું છે. હવે ઘણી બધી અવેરનેસ વધી ગઈ છે. લોકોને હજી પણ એવું હોય છે કે કદાચ લોહી આપવાથી મારા શરીરમાં કઈ તકલીફ થશે તો, બટ એવું હોતું નથી. તમારું મન તરત બનતું જ રહે છે, એટલે આ સત્કાર્યમાં મારી સાથે તમે લોકો પણ જોડો.
0: બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. સાથે તેઓ આ સિદ્ધિ મેળવનારા સૌરાષ્ટ્રના પહેલા મહિલા ક્રિકેટર બન્યા છે. આગામી 22 જૂને શ્રીલંકામાં રમાનારી મેચમાં તેઓ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે. આ અંગે ખેલાડી અવની ચાવડાની પ્રતિક્રિયા સાંભળીએ.

આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સાથે મેચ રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ગ્રુપ એ ની આ મેચ બર્મિંગહામના એડમસ્ટનમાં હમણાં 7:15 વાગે શરૂ થશે. ભારતીય ટીમ હરમનપ્રીત કૌર અને પાકિસ્તાની ટીમ ફાતિમ અસમાની આગેવાની હેઠળ મેદાનમાં ઉતરશે. હાલમાં અહેવાલ મુજબ ભારતીય ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદર બંદરના સંચાલન અને વિકાસ પ્લાનની સમીક્ષા કરી. રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા સંપન્ન. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. અને 19 વર્ષથી ઓછી વયની ભારતીય ક્રિકેટ ટીમમાં બોટાદના 15 વર્ષના ખેલાડી અવની ચાવડાની પસંદગી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. Thank you.

0: સચિવ અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે અને તેના ભવિષ્યને આકાર આપી રહી છે.
1: સ્ટાર્ટઅપ રેવોલ્યુશન હો રહા હૈ, ઇસ રેવોલ્યુશન મેં ભારત કા

0: પ્રદાન કરી રહ્યું છે. આ પ્રસંગે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. શ્રી પિયુષ ગોયલે કહ્યું કે વૈશ્વિક ભૂરાષ્ટ્રીય અને તકનીકી પરિવર્તનના યુગમાં ભારત અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. આ કાર્યક્રમ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક ભારત ફ્રાન્સ નવીનતા પ્રદર્શનમાં ભાગ લેતા અગ્રણી રોકાણકારો અને અન્ય સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો ભારત ફ્રાન્સ ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયા જવા રવાના થશે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ઓનલાઇન યોગ કાર્યક્રમમાં 4,35,000થી વધુ લોકોએ ભાગ લીધો. આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે કહ્યું કે આ સિદ્ધિ વિશ્વભરમાં યોગની વધતી જતી લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવવા અપીલ કરી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. આ વર્ષના યોગ દિવસની વિષયવસ્તુ છે સ્વસ્થ જીવન માટે યોગ.
1: आप सभी ने यहाँ पर देखा कि यहाँ

આજનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABID ને ફોલો કરશો.

ની અકસ્માત વાર્તા કારણે સવાર તમામ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડાયા. બાદમાં તેમાંથી 3 વ્યક્તિના મોત થયા હતા. ઇઝરાયેલની સેનાએ આજે જાહેરાત કરી છે કે તેમાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ ઇસબુલ્લાના માળખાને નિશાન બનાવીને લેબનીઝ રાજધાની પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે ઉત્તર ઇઝરાયેલમાં ઇસબુલ્લાના હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. ઇસબુલ્લાના મુખ્ય સમર્થક તેહરાને આગ્રહ કર્યો છે કે કોઈપણ અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ કરારમાં લેબનોનમાં ઇઝરાયેલી હુમલાનો અંત પણ સામેલ હોવો જોઈએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષના અંત લાવવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે કહ્યું કે આ પછી હોર્મુઝ સામગ્રીને બધા દેશ માટે ખુલ્લું રહેશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા સંદેશમાં આ કરાર ને બંને દેશ વચ્ચેના સંબંધ સુધારા તરફ એક મોટું પગલું ગણાવ્યું. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન હવે પરમાણુ શસ્ત્ર ઇચ્છતું નથી, જોકે ઈરાને આજે કરાર પર હસ્તાક્ષર થયાના અહેવાલોની પુષ્ટિ કરી નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાએ કહ્યું કે જો કોઈ કરાર થાય છે તો તે વધુ વાટાઘાટો માટે ફક્ત પ્રારંભિક માળખા તરીકે કામ કરશે. તીરંદાજીમાં ભારતના ધીરજ બંબદેવરા અને કિશોર કુમકુમ મહાદે આજે તુર્કીના અંતાલ્યા ખાતે વર્લ્ડ કપ સ્ટેજ 3માં રેકર્વ મિશ્ર ટીમ શ્રેણીમાં સુવર્ણ ચંદ્રક જીત્યો છે. ભારત જોડીએ ફાઇનલમાં દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક વિજેતા ઓ હે જીન અને કિમ જે વ્યોકને 5-1થી હરાવીને ભવ્ય પ્રદર્શન કર્યું. મિશ્ર ટીમ શ્રેણીમાં ધીરજ અને કુમકુમ બંને માટે આ પહેલો વિશ્વકપ સુવર્ણ ચંદ્રક છે. વિશ્વકપ સ્ટેજ પર ભારત છેલ્લો રેકર્વ મિશ્ર ટીમ સુવર્ણ ચંદ્રક પણ વર્ષ 2022ના અંતાલિયામાં આવ્યો હતો, જ્યારે રિદ્ધી ફોર અને તરુણાજી પ્રણાયે ગ્રેટ બ્રિટનના ગાયની પિટમેન અને એલેક્સ વાઇસને શૂટઓફમાં હરાવ્યા હતા. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. બર્મિંગહામમાં એજ બેસ્ટન ખાતે રમા રહેલી ગ્રુપ એ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હાલના મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 11.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 80 રન કર્યા છે અને એક મેચમાં બાંગ્લાદેશે નેધરલેન્ડ સામે 6 વિકેટથી વિજય મેળવ્યો છે.

એક નવું એન્જિન ખરાબ થવાથી તેડુબી કવ હોડી પર 14 ભારતીય સવાર હતા, તેમાંથી 11 ભારતીયોને બચાવી લેવાયા છે, જ્યારે 3 અન્ય લોકોને બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ફિફા વિશ્વકપ 2026માં આજે રાત્રે અમેરિકાના હ્યુસ્ટન ખાતે ગ્રુપ ઈ માં જર્મની કુરાકાઓ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થવાની છે. અન્ય એક મેચમાં રોયલ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફ માં નેધરલેન્ડ્સ જાપાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 વાગે શરૂ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8 થી 9 અબજ ડોલરથી વધીને લગભગ 40 થી 47 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. ફાન્સના નાઇસમાં ભારત યુનિવર્સ કાર્યક્રમનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશનો વિકાસને આગળ ધપાવી રહી છે. ફાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત યુનિવર્સને ભારતના નવીનતાના માળખા અને ફાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી. તુર્કીમાં રમાયેલી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બંદેવરા અને કિશોર કુમકુમ મહાદેવ સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આવતીકાલે સવારે 7 વાગે 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

para prostituta vestindo a de mão cheia do sushat Bharat. Agora só em um debate do Vodra, a Sambhari é a titular de Prasaritthamara, Kari Kramuni Vigato. Sambhari 6 vagini 5 minute, Bhakti Sangeet no Kari Kram, Arjuna, 6 vagini 3 minute, Kari Kram, Amurudhara, Amara, Vodra Kendra Thiyab Sambhishu, 6 vagini 5 minute, Shri Ram Charit Manas Gan, Sambhari 7 vagini, Sabha Bahar Geet, 7 vagini 10 minute, Gujarati Gair Film Geet no Kari Kram, 8 vagini 3 minute, NCERT द्वारा प्रायोजित कार्यक्रम उमंग सवेरे 9 बजे माहिती आणि मनोरंजन नो कार्यक्रम सवेरे सवेरे 9 बजे 30 मिनिटे गुजराती गैर फिल्म गीतों कार्यक्रम 10 बजे 2 मिनिटे साहित्य पत्रिका कार्यक्रम वर्गवी पंड्या तथा निराली पंड्या स्वरचित काव्य पठन 10 बजे 45 मिनिटे सुगम संगीत नो कार्यक्रम कलाकार परागी पारेख 11 बजे 2 मिनिटे फिल्मी गीतों कार्यक्रम 11 बजे 30 मिनिटे गुजराती ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મિત્રો 12 વાગીને 2 મિનિટે ફરી એકવાર ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ 12 વાગીને 30 મિનિટે મહિલા માટેનો ખાસ કાર્યક્રમ સહિયર જેમાં અલ્પા શાહ અને લિપ્પી ત્રિવેદી સાથે હિતેશ માવણીનો વિષય યોગ અને હેલ્ધી એજિંગ પર વાર્તાલાપ તમે સાંભળશો અને રેખા વ્યાસ સાથે હિતેશ માવણીની એઆઈ અને શિક્ષણ વિષય પર ખાસ વાતચીત 1 વાગીને 10 મિનિટે સુગમ સંગીતનો કાર્યક્રમ કલાકાર વૈભવી વધવાણ 1 વાગીને 30 મિનિટે ફાજી દોસ્તો માટેનો વિશેષ કાર્યક્રમ જય ભારતી 2 વાગીને 40 મિનિટે ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મિત્રો અમારી સાંજની સભામાં સાંજે 5 વાગીને 10 મિનિટે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ગુલમહોર 5 વાગીને 45 મિનિટે લોક સંગીતનો કાર્યક્રમ કલાકાર કૌશિક શેનારી અને ભણભાઈ પુરી 6 વાગીને 30 મિનિટે યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી 7 વાગે ગુજરાતી ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ 7 વાગીને 22 મિનિટે ખેડૂત મિત્રો માટેનો વિશેષ કાર્યક્રમ ગામનો ચોરો 8 વાગે 30 મિનિટે ગુજરાતી ગેર ફિલ્મ ગીતોનો કાર્યક્રમ 9 વાગે 15 મિનિટે કાર્યક્રમ સ્પોટલાઇટ અમારા દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો 9 વાગે 30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર અમારા મુંબઈ કેન્દ્રથી રિલે કરશું મિત્રો રાત્રે 10 વાગે ગુજરાતી નાટક સૌનો લડકવાયો 10 વાગે 30 મિનિટે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં ડોક્ટર મોનિકા શાહ દ્વારા રાગ રાગશ્રી રજૂ કરાશે જેમાં તબલા સંગત શ્રી વિમલ ભટ્ટાચાર્ય હાર્મોનિયમ સંગત અંકુર પંચાલ અને તાનપુરા સંગત હિમાલી રાઠોડ 11 વાગે 10 મિનિટે સમાચાર સેવા વિભાગ દ્વારા પ્રસ્તુત વિશેષ શ્રેણી આપ સાંભળશો વિષય વિદેશ નીતિ મિત્રો કાર્યક્રમ નિવૃત્તિ બાદ હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર અમદાવાદ શહેરમાં આજનું મહત્તમ ઉષ્ણતામાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સામાન્ય કરતા 0.9 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે સામાન્ય કરતા 1 ડિગ્રી વધુ રહ્યું છે સાંજે 5:30 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 33% નોંધાયું છે આગળ છે કે આકાશ મુખ્યત્વે વાદળ છવાયું રહેશે અમારા 24 કલાક માટેનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે તો મિત્રો આ હતા સ્થાનિક હવામાન સમાચાર 356.6 મીટર એટલે કે 846 કિલોહર્ટઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અત્યારે રાત્રિમાં 11 વાગીને 48 મિનિટ થઈ ચૂકે છે અમારી બીજી સભા અહીં સમાપ્ત કરીએ છીએ પ્રથમ સભા આવતી વાલે સવારે 5:50 મિનિટે આજ મીટર્સ પર ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો પરંતુ અમારા ડીટીએચના માધ્યમથી ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો નમસ્કાર શુભરાત્રી જય હિન્દ